નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ઈચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આરજે યાર. ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી ફક્ત માનવી એકલો જ પૈસા કમાય છે, પણ બીજો એક પણ જીવ ભૂખ્યો રહેતો નથી અને માનવી ક્યારે ધરાતો નથી. મિત્રો, આ વિચાર એટલા માટે ઉત્તમ છે કારણ કે આપણે સૌ ભેટીઓ રળવા માટે કમાઈએ છીએ અને એ ધન કમાવવા માટે આપણે બધા જ નિયમોને નેવે મૂકીએ છીએ. પણ એ વિચાર આપણે કરતા જ નથી કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ના કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી. આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુન્યવી છે એના માટે કમાઈએ છીએ. અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કૃષ્ણ અને આ મોરપીછની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જ્યારે વનવાસ મળ્યો ને, ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું અને અંતે એમણે વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. અને રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો, ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોરપીછને સદાય એના માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.
3: હર ઘર

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો હતો, એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્ર

બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: सर्व धर्मान परित्यज्य मामेकम शरणम व्रज। અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે, તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં। અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે। ગીતાજી એ કોઈ ધર્મગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે। સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે। ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે। ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે। વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે। તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે। આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે। તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે, પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે। તો આપણે શા માટે એનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ। જય શ્રી કૃષ્ણ।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM। છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષની નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતો આવું પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં એ મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી. આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક

0: સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા. સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: मानव जीवन में व्यक्ति जे कई विचारे छे તેવું તેના જીવનમાં બનતું હોય છે, જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે। નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે। તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો। તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી। અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

આજુબાજુ જ્યારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી, વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડે, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. સુંદર મજાના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબદના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચારશૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય.

0: છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા, કૌશલ્યો, મહાવરો અને અડગ આત્મવિશ્વાસ થકી લક્ષ્યવેધ કરેલ, તે જ રીતે વર્તમાન જગતમાં પણ અનેક નર નારીએ અપેક્ષિત લક્ષ્ય વેધ્યા છે. લક્ષ્ય પ્રાપ્તિ હિ લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે. સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ જજુમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે। આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે। તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું। યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલો।

0: આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો, 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: જ્ઞાનામૃત માં ગીતાને સમજવાનો પ્રયત્ન કરતા કરતા આપણે 6ઠા અધ્યાયના 36મા શ્લોક સુધી પહોંચ્યા હતા, જેમાં કૃષ્ણએ એમ કહ્યું કે વાત સાચી છે કે મનનો નિગ્રહ કરવો બહુ મુશ્કેલ છે, કારણ કે મન ચંચળ છે, મને એકદમ તો સ્થિર થઈ જતું નથી, એકદમ તમારા કાબૂમાં આવી જતું નથી, પારા જેવું છે, એકદમ કોઈના પણ કાબૂમાં મન આવી જાય નહીં, મુશ્કેલ છે. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. આ તો મુશ્કેલ માર્ગ છે, અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, કોઈને જલ્દી સિદ્ધ થાય, કોઈને વાર પણ લાગે. એટલે આ માર્ગ ઉપર સતત ચાલતા રહેવું પડે, અને એમ કરતા કરતા કરતા યોગ તમને સિદ્ધ થાય. ચોક્કસ વાત છે કે અશક્ય નથી, પણ કંઈ એકદમ તરત ને તરત સિદ્ધ થઈ જાય એમ પણ નથી. તો પછી પ્રશ્ન તો ઊભો થયો અર્જુનને કે જો એમ જ હોય તો, માનો કે એક માણસને શ્રદ્ધા છે, યોગ સિદ્ધ કરવો છે, યોગના માર્ગ ઉપર ચાલવું છે, તમે કહ્યું એમ અભ્યાસ કરે છે અને મનને કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે, પણ આ મન સંપૂર્ણપણે કાબૂમાં આવી જાય તે પૂર્વે માનો કે એના શરીરનો અંત થાય, તો એમ કરતા કરતા કરતા હજુ વચ્ચે ધારો કે ગુજરી ગયો તો પછી શું થશે? એ તો ભ્રષ્ટ તો ભ્રષ્ટ, દુવિધા મેં દોનું ગયે, માયા મિલી ન રામ, ના ભોગ ભોગવ્યા, ના યોગ સિદ્ધ થયો, શું ગતિ થશે એની? અયત શ્રદ્ધયો પેતઃ. 37મો શ્લોક અર્જુન બોલે છે. અર્જુન કહે છે કે કૃષ્ણ તમે કહ્યું એની અંદર તો નવો પ્રશ્ન ઊભો થાય છે. આ નવો પ્રશ્ન કેવો છે? તો કહે છે કે અયતિ શ્રદ્ધયો પેતઃ, એને શ્રદ્ધા તો છે, શ્રદ્ધયા ઉપેતઃ, એને શ્રદ્ધા તો છે યોગમાં, એણે પોતાની જાતને બ્રહ્માત્મયકત્વની સાથે જોડવી છે, એના મનમાં એ વિચાર આવ્યો છે, એણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે, એને સાધુઓની સંગતિ આચરી છે, પણ એમ કરતા કરતા હજુ યતિત્વને પ્રાપ્ત કર્યું નથી, હજુ અડધા માર્ગે છે, અયતિ યતિ યોગી નથી થયો, અને શ્રદ્ધાયો પેતઃ, અને શ્રદ્ધાના માર્ગે તો એ ચાલે છે, અને શ્રદ્ધા તો છે, અને હજુ સંયમ પ્રાપ્ત થયો નથી, તો શું થશે? યોગા ચલિત માનસઃ, છેક અંતને સમયે એનું મન યોગમાંથી ચલિત થઈ જાય એવી સ્થિતિ થાય, કારણ કે હજુ યોગ સિદ્ધ થયો નથી, હજુ એને બ્રહ્માત્મયકત્વ પ્રાપ્ત થયું નથી, હજુ એ યોગીની અવસ્થાને પામ્યો નથી અને સંસારનો રહ્યો નથી. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ, એને યોગની સંસિદ્ધિ પ્રાપ્ત થઈ નથી અને સંસારથી અળગો થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, શું થશે એનું? પેલા શબ્દ વાપર્યો, ફરી એક વખત વાપરો, એ તો ભ્રષ્ટ તો ભ્રષ્ટ, ના ઇધર કે રહે ના ઉધર કે રહે, આની શું ગતિ થશે? કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, હે કૃષ્ણ એ કઈ ગતિને પ્રાપ્ત કરશે? યોગી થયો નથી, સંપૂર્ણ સંસારી રહ્યો નથી, કામ

અંતિમ એ કઈ ગતિને પ્રાપ્ત કરશે? કારણ કે આગળ કહ્યું કે ભાઈ અભ્યાસ કરો, વૈરાગ્યને પ્રામવાનો પ્રયત્ન કરો, વિષયો તરફ વિરતીને કેળવો. એ કેળવતા કેળવતા કેળવતા કેળવતા પૂરે પહોંચે ત્યાં સુધીમાં તો એમ બતી ગયો, યોગ સંસિદ્ધિ પ્રાપ્ત કરી નથી. તો એનું શું થશે? કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, એ કઈ ગતિને પ્રાપ્ત કરશે? એ તો કોણ અધૂરા રહ્યા. કંચિનો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ, અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ. વિમૂઢ, એ બિચારો મૂઢ થઈ ગયો, મોહ પામ્યો. મોહ પામ્યો એટલે સત્ય એને દેખાતું જ નથી, હવે મુગ્ધ છે. બ્રહ્મણઃ પથિ, બ્રહ્મના પંથે, બ્રહ્મના રસ્તે ચાલતા ચાલતા બ્રહ્મને પ્રાપ્ત કર્યું નથી અને સંસારને છોડ્યો છે. બ્રહ્મણઃ પતિ અપ્રતિષ્ઠિતઃ, એ હજુ પ્રતિષ્ઠિત થયો નથી. છિન્નાભ્રમિવ, આકાશમાં વાદળાઓ ચડી આવે, ઘનઘોર આપણને દેખાય અને વરસે એ પહેલા પવન આવે અને વાદળાઓ વેરાઈ જાય, વિખૂટા પડી જાય, આમ તેમ ભટકવા માંડે, ન વરસે ન વાયુ બની જાય. છિન્નાભ્રમિવ, છિન્ન અભ્ર, છિન્ન ભિન્ન થયેલા વાદળા જેવો. ઉભય વિભ્રષ્ટ, બંને બાજુથી વિભ્રષ્ટ થયેલો. ઉભય વિભ્રષ્ટ કંચિત, કોઈ એક બંને બાજુ, ઉભય ઉભય એટલે બંને, બંને બાજુથી ભ્રષ્ટ થઈ ગયો. તો એનું શું થાય? નશ્યતિ, એનો નાશ થાય. આગળ કેમ થી શરૂઆત? કચ્છિત નો ભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ, અપ્રતિષ્ઠિતો અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથિ. બ્રહ્મના પથ ઉપર ચાલતા ચાલતા આગળનું જોતા પહેલા એનો અંત થઈ ગયો, તો એ ન પોતાની સિદ્ધિને પ્રાપ્ત થઈ શક્યો, ન પોતાની જે સ્થિતિ હતી એમાં રહી શક્યો. આકાશના વાદળાઓ જેવો સફેદ વાદળાઓ હોય તો ક્યાં જાય ને ક્યાં ના જાય, એનામાં પૂરું પાણી ભરાયું નથી એટલે વરસતા નથી, અને કેવળ હવાની અંદર મુક્ત રહેતા નથી. તો આ તો વિનાશનો માર્ગ થઈ ગયો. ક્યાં જશે આ વિચારો? એટલે જેના માટે આપણે શબ્દ વાપરીએ છીએ યોગ ભ્રષ્ટ માણસ. આ યોગ ભ્રષ્ટના ઉદાહરણો પણ કેટલાક મળે છે. ભરતનું ઉદાહરણ બહુ સરસ છે, જડ ભરતનું. આગળના શ્લોકને સમજતા આપણે એનો પ્રયત્ન કરીશું. યોગ માર્ગ ઉપર આગળ ચાલે છે અને ચાલતા ચાલતા તમે કહ્યું છે એમ એને પ્રેક્ટિસ કરવાની છે, એને અભ્યાસ કરવાનો છે, એને વિરતિ વૈરાગ્ય કેળવવાનું છે. એ પૂરેપૂરું કેળવાઈ રહે તે પહેલાં એનો એનું જો મૃત્યુ થઈ ગયું દેહનું, તો એ જશે ક્યાં? એની શું સ્થિતિ થશે? તો એતન્મે સંશયમ કૃષ્ણ ચિત્તો અર્હસી અશેષતઃ. આ મારો મોટો સંશય છે, મને બહુ મોટી શંકા થઈ છે. આ એતન્મે સંશયમ, મારો આ સંશય ચિત્તમર્હત્યશેષતઃ, એ તારે સંપૂર્ણપણે દૂર કરવો જોઈએ. આવો મારો

હું મારો સંશય છે, શંકા છે, સંશય આત્મા વિનશ્યતિ આગળ કહ્યું છે, શંકા કરો તો નાશ પામો, માની લો, પણ કેમ કરીને મનાય? મન તો મને આમ કહે છે કે આનું શું કરવું, નહીં અહીના ને નહીં તહીના થઈને ભ્રષ્ટ થઈને પડ્યા રહેવાનું છે માણસે. એતન્મે સંશયમ કૃષ્ણ સિદ્ધુમ અર્હસિ, અને પછી કહી શું કે અશેષતઃ સંપૂર્ણપણે તારે આ સંશયને દૂર કરવો જોઈએ તો હું તારી વાત માની શકું, નહીં તો પછી મારે પણ વિચારવું પડે. ભાઈ તો એને તારે દૂર કરવો જોઈએ, પણ તારે જ એને દૂર કરવો જોઈએ, કારણ કે આ દૂર કરવા માટે મારે બીજા કોઈની પાસે જવાનું રહેતું નથી, બીજા કોઈની ગતિએ નથી, બીજા કોઈની શક્તિએ નથી. આ જે સંશય ઊભો થયો છે એ સંશયને દૂર કરવા માટે તું અન્ય, તારા સિવાય બીજો કોઈ તને છોડીને તું એમ કે જાઓ શોધો ગુરુ, અને સંપૂર્ણ ગુરુ ના મળે. શંકરાચાર્ય એ કે એટલું ભટકવું પડ્યું હતું ત્યારે જ એને ગુરુ મળ્યા હતા. તું અન્ય, તારા સિવાય બીજો કોઈ પણ આ સંશયનો છેતા નહીં ઉપપદ્યતે. આ સંશયને દૂર કરવા માટે, કારણ કે તે પ્રતિષ્ઠાપન કર્યું છે સિદ્ધાંતનું, તો એ સિદ્ધાંતને સમજવામાં મને જે શંકા ઊભી થઈ છે એ શંકાને તારે જ દૂર કરવી પડે, તારા સિવાય બીજું કોણ દૂર કરવાનું છે? સિદ્ધાંત તો તેમ પ્રતિષ્ઠાપિત કર્યો, સિદ્ધાંત તે મને સમજાવ્યો. એક વખત સિદ્ધાંત સમજાવ્યો તો એ સિદ્ધાંતની અંદર પછી સમજતા સમજતા જે શંકાઓ ઊભી થઈ એ શંકાઓ પણ તારે જ દૂર કરવી પડે. જો શંકાઓ રહી જાય તો એને જ્ઞાન જ ના કહેવાય. છિદ્રેશ અનર્થ બહુલી ભવનથી અનર્થો ઊભા થઈ જાય પછી તો એક વસ્તુના માટે. તો આજે મારા મનમાં સંશય થયો છે, સંશય જ આપણને નથી થતો એ આપણી મોટામાં મોટી ગરીબાઈ છે. જે કહેવાયું આપણે સ્વીકારી લીધું, ત્યાં જ ગુરુ શિષ્યના સંબંધોનું મૂળ છે. એક શ્લોક કહે છે, ગ્રોસ્ત મૌનમ વ્યાખ્યાનમ શિષ્યાશ્ચ છિન્ન સંશય, શિષ્યોનો સંશય છિન્ન થાય, છેદાઈ જાય, સંશય વિના ના થઈ જાય અને સીધું જ્ઞાન પ્રાપ્ત થાય એ ગુરુનું કર્મ છે. પણ સંશય જ ના હોય તો, કુતૂહલ જ ના હોય તો, જિજ્ઞાસા જ ના હોય તો સંશયો તો ઊભા થવા જોઈએ ને. ઝાડ ઉપરથી સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, સૂર્ય પૂર્વમાં કેમ ઉગે છે, પશ્ચિમમાં કેમ નથી ઉગતો, આવા પ્રશ્નો જો થાય તો એના જવાબો મળે. સંશય થવો જોઈએ, સમજાય નહીં ત્યાં ઉભા રહેવું જોઈએ. ઉભારો ભાઈ, હજુ મને આટલું વ્યવસ્થિત સમજાવો પછી આપણે આગળ વધીએ. અર્જુને એ જ કામ કર્યું છે કે ઉભારો ઉભારો ઉભારો ઉભારો, તમે જે કહ્યું એની અંદર આટલો મને સંશય થાય છે અને તમારે જ મને સમજાવવો પડશે, કારણ કે તમે જ આગળ સિદ્ધાંત સમજાવ્યો છે. એટલે આ સંશયને તમારા સિવાય બીજો કોઈ દૂર કરી શકે એમ નથી, કારણ કે જે બાબતમાં સંશય ઊભો થયો છે એ બાબત પણ તમારા સિવાય કોઈએ આજ સુધી સમજાવી નહોતી. તમે જે બાબત સમજાવી છે એની અંદર મને જે સંશય ઊભો થયો છે એ બાબત સમજું છું માટે સંશય ઊભો થયો છે. સાવ સમજતો ના હોત તો સંશય ઊભો ના થયો. હાજી હાજી હાજી બરોબર છે જી. આજકાલ એવું ઊભું થયું છે એટલે હું એને કેટલીક વખત મજાકમાં કહું છું કે આજકાલ એગ્રીકલ્ચરનો જમાનો ચાલે છે. એગ્રીડ, તમે કહ્યું માની લીધું, એગ્રી, બધામાં એગ્રી થઈ જવું, કારણ કે આપણા સાહેબ છે, બોસ છે, એની આગળ આપણે એગ્રી નહીં થઈએ તો ગુસ્સે થશે. ચાપલુસી કરવાનો સારામાં સારો રસ્તો
વાત છે. યસ સર.

અહીંયા એગ્રીડ વાળી વાત નથી, અહીંયા તો એમ કે છે કે મને શંકા છે અને એ શંકા દૂર કરવાની છે અને સંપૂર્ણપણે દૂર કરવાની છે અને તમારા સિવાય બીજું કોઈ દૂર કરવાનું નથી. ત્રણે વાતો એને કહી દીધી. તદ અન્ય તારા સિવાય સંશય છેદતા નહીં ઉપલભ્ય છે, બીજો કોઈ આને છેદનાર કોઈ ઊભો થવાનો નથી, નહીં ઉપપદ્ય છે, મળવાનો પણ નથી ને યોગ્ય પણ નથી મેળવવું. એટલે આનો સારામાં સારી રીતે જવાબ હે કૃષ્ણ તમારે મને આપવો પડશે. બહુ સીધો અને સાદો પ્રશ્ન છે કે માણસ સ્મરણશીલ છે અને જ્યારે યોગની પ્રાપ્તિની વાત કરવામાં આવી ત્યારે શરીર વડે પ્રયત્ન કરવાની શરૂઆત થઈ છે. સરસ મજાના સુચિર દેશે પવિત્ર સ્થાન ઉપર આસન કરીને બેસીને શરીરને ટટ્ટાર કરીને આંખોને નાસિકા ઉપર સ્થિર કરીને આવું બધું કહો છો, એ તો શરીરની સાથે જ સંકળાયેલું છે અને અંદર મન છે. આ મન જલ્દી એકાગ્ર થતું નથી. તમે કહ્યું કે અભ્યાસ કરશો તો એકાગ્ર થશે. અભ્યાસ કરવો એટલે પ્રેક્ટિસ કર્યા કરવી. એમ કરતા કરતા પ્રેક્ટિસ કરતા કરતા દરેકની ક્ષમતા પ્રમાણેનો સમય લાગશે. કોકને વધારે લાગે ને કોકને ઓછો લાગે. જન્મ જન્મોના સંસ્કાર લઈને અવતર્યો હોય તો એને ઓછો લાગે સમય, અને મૂઢાત્મા હોય તો એને વધારે લાગે સમય. શ્રદ્ધા તો છે, યોગનું આચરણ કરવું પણ છે, પણ યોગ સિદ્ધ થયો નથી. અને જો દેહ નાશ પામ્યો તો પ્રશ્ન તો સરસ છે અને યોગ્ય પણ છે. એટલે આનો જવાબ હે કૃષ્ણ તમારે મને આપવો જોઈએ. અને સરસ રીતે કૃષ્ણ એનો જવાબ આપે છે. પાપ પ્રાપ્ય પુણ્ય કૃતાં લોકાન ઉષિત્વા શાશ્વતી સમઃ શુચીનામ શ્રીમતાંગે યોગ ભ્રષ્ટો બિજાયતે. તમે કહ્યું એ માણસને આપણે યોગ ભ્રષ્ટ કહીશું. યોગ ભ્રષ્ટ માણસ યોગના માર્ગે ચાલ્યો અને યોગ સિદ્ધ થાય તે પહેલા દેહાંત, તો શું કરવું, તો એની કઈ ગતિ થશે? કમાયો છે પણ એટલું કમાયો નથી કે મુક્તિ પ્રાપ્ત થશે, એટલું કમાયો નથી કે બ્રહ્માત્મ ભાવ એને સિદ્ધ થઈ ગયો છે, પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ નથી, અધૂરો છે. તો આ અધૂરાની ગતિ શું થશે? મને તો એમ લાગે છે કે બિચારો ભ્રષ્ટ થઈ ગયો. આપણે એવી અધૂરી ઈચ્છાઓ વાળાને તો કેવો કહીએ છીએ, અને આપણે ભૂત પ્રેત કહીએ છીએ. ભૂત થઈને ભટકે જો ઈચ્છા સિદ્ધ ના થઈ હોય તો. અને આ તો તમારી આવી મોટી પરબ્રહ્મની પ્રાપ્તિની ઈચ્છા છે તો મોટું ભૂત થશે, શું થશે એનું? ચારે બાજુથી ભટકી ગયો છે. એને જવાબ આપતા કહે છે કે શાંતિ રાખ, એ કમાયો છે, એને પુણ્યો કર્યા છે, સત્કર્મો કર્યા છે, તો એ સત્કર્મો તો એને ફળવાના છે. જે કંઈ સારું કામ કરે છે એ સારું કામ એને ફળવાનું તો છે જ. કર્મ પોતાનું ફળ આપ્યા સિવાય રહેતું નથી, આ સિદ્ધાંત તો છે છે ને છે. કયા કર્મો કરવા એ નક્કી કરવાની વાત આવી ત્યાંથી આપણે શરૂઆત કરી છે. નિષ્કામ બનીને કર્મ કરવાની વાત કરી છે, એ વાત સાચી છે, પણ છતાં નિષ્કામ રીતે કરાયેલા કર્મો પણ એને ફળ તો આપવાના છે. પ્રાપ્ય પુણ્ય કૃતાં લોકાન ઉષિત્વા, જે પુણ્ય ફળ પુણ્ય કર્મો કર્યા છે એ પુણ્ય કર્મો પોતાનું ફળ આપશે. એ પુણ્ય ફળ ક્યાં મળશે? તો ક્યાં બીજા લોકો

એમ કહીએ છે તો અહીંથી પુણ્ય પ્રાપ્ત કરીને, અહીંથી જે કમાણી કરી છે એ કમાણી લઈને જશે અને સરસ મજાના સ્વર્ગીય વાતાવરણની અંદર રહેશે, એટલું તો થશે. યોગને ભૂલી ગયો નહીં હોય તો હું પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન, પુણ્યને કારણે પ્રાપ્ત થયેલા લોક, સ્વર્ગ વગેરે આપણે કહેવું પડશે, કારણ કે ક્યાં જોવા ગયા છીએ આપણે. પુણ્ય કૃતાન લોકાન, પુણ્યને કારણે પ્રાપ્ત થયેલા લોક, ઇહલોક નહીં પરલોક, તો એ પરલોકને પ્રાપ્ત થશે. પુણ્ય કર્યું છે તો ખર્ચશે અને પુણ્ય પૂરું થશે એટલે પાછું આવશે. સ્વર્ગ વગેરે તો કેવા છે, આ વાત પછીથી કરવાની છે, છતાં અહીંયા આપણે એક વખત કરી લઈએ, આવવાની જ છે પછીથી. સ્વર્ગ કેવું છે તો કે ફાઇવ સ્ટાર હોટેલ જેવું છે. તમે ગયા, કારમાંથી ઉતર્યા, તમારી પાસે પૈસા છે, તમે સરસ દેખાવ છો એટલે વેઇટરો આવીને ઝૂકી ઝૂકીને સલામો કરશે, લઈ જશે, સરસ મજાની જગ્યાએ રાખશે, તમારી ઈચ્છા છે તે વસ્તુઓ તમને લાવીને આપશે, તમે ભોગવો, આનંદ કરો, મજા કરો, મોજ કરો. પણ ક્યાં સુધી? જ્યાં સુધી તમારા ખિસ્સામાં, તમારા ખાતામાં પૈસા છે ત્યાં સુધી. પછી જો રહ્યા તો લાત મારીને કાઢી મૂકશે. જેણે ઝૂકીને સલામો ભરી હતી એ જ વગર ઝૂકે લાત મારશે. આ પુણ્ય ફળ છે, પૈસા જેવું લઈને તમે ગયા તો ભોગવો, જ્યાં સુધી છે ત્યાં સુધી. પછી પાછા છિન્ને પુણ્ય મૃત્યુલોકમ વિશંતિ આવું કહેવાના છે હવે પછીથી. તો તમે એક એક એક યોગ માર્ગ ઉપર ચાલેલો માણસ છે, એણે હજુ પોતાના મનને વશમાં કર્યું નથી, હજુ એ યોગી બન્યો નથી, હજી પોતાના આત્માને બ્રહ્મ સાથે એકાત્મ ભાવ અનુભવ તો કર્યો નથી, છતાં પણ સત્કર્મો કર્યા છે, પુણ્યો કર્યા છે, સારી ઈચ્છાથી પુણ્યો કર્યા છે, કદાચ નિર્લેપ ભાવે પણ પુણ્યો કર્યા છે, તો એ બધા જે પુણ્યો છે એ પોતાનું ફળ આપશે. જે તે પુણ્યલોકની અંદર જશે, ઉષિત્વા ત્યાં રહેશે અને પછી આ પુણ્ય ફળ સમાપ્ત થયા એટલે પાછું પૃથ્વી ઉપર આવી જશે. ક્યાં આવશે? આપણે કહીએ છીએ ને કે આપણને જન્મ લેવો હોય તો મા બાપની પસંદગી કરવાનો કોઈ અધિકાર આપણને હોતો નથી, આપણને ઘણા અધિકારો નથી, એમ તો શું પસંદ કરવું એના અધિકારો આપણી પાસે ઘણા હોતા નથી, આપણી પાસે કોઈ ચોઈસ જ નથી, મા બાપ પસંદ કરવાનો ચોઈસ નથી જ નથી. હવે આ યોગ ભ્રષ્ટ આત્મા જે છે એ ક્યાં જશે? પુણ્ય ભોગવી લીધા, પતિ ગયા, સમાપ્ત થઈ ગયું, પાછા આવ્યા, પાછા ક્યાં જવાનું? અહીંયા મહત્વની વાત છે કે આ યોગ ભ્રષ્ટ છે, યોગ માર્ગ ઉપર એ ચાલેલો છે, એના મનમાં યોગ થયેલો છે અને આ યોગ હજુ સુધી નાશ પામ્યો નથી, પુણ્ય ફળ નાશ પામ્યું છે. પણ યોગે બુદ્ધિ, યોગની અંદરની જે બુદ્ધિ છે એ નાશ પામી નથી. તો શુચિ નામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે, તો એનો જન્મ, મેં કહ્યું એમ પોતાના હાથમાં નથી, એનો જન્મ ક્યાં થશે? શુચિ નામ શ્રીમતામ ગેહે, શુચિ પવિત્ર માણસના ઘેર એનો જન્મ થશે, કોઈ પવિત્ર કુળની અંદર એનો જન્મ થશે, અથવા તો કોઈ શ્રીમતામ શ્રીયુક્ત વ્યક્તિ જે છે એને ઘેરે એનો જન્મ થશે. શ્રીમતામ એનો અર્થ હું માત્ર ધનવાન એવો કરતો નથી, શ્રીમતામનો અર્થ ધનવાન એવો થાય જેની પાસે લક્ષ્મી છે, પુષ્કળ લક્ષ્મી હોય, પણ એ લક્ષ્મીની સાથે અનેક પ્રકારના દુરાચરણો પણ ત્યાં જો પ્રવેશી ગયા હોય અને ત્યાં જ આ યોગીનો જન્મ થવાનો હોય.

0: ના ચાલે. જન્મ જન્માંતરોના પ્રયત્ન કરીને એની યોગ માર્ગની અંદર ગતિ છે તો એ કાં તો કોઈ શુચિ પવિત્ર શ્રીમંત, શ્રી એટલે લક્ષ્મી, શ્રી એટલે ઉત્તમતા, એ જેની પાસે છે એટલે ઉત્તમ કોઈ ઘરની અંદર, ઉત્કૃષ્ટ કોઈ ઘરની અંદર, પ્રતિષ્ઠા પ્રાપ્ય કોઈ ઘરની અંદર. પહેલાંની વાત કરતા હોઈએ તો ભગવાન બુદ્ધ રાજાને ઘરે જન્મ્યા, ભગવાન સિદ્ધાર્થ રાજાને ઘરે જન્મ્યા, કૃષ્ણ રાજાને ઘરે જન્મ્યા. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આ યોગ ભ્રષ્ટ જે છે વ્યક્તિ, એ શુચિ પવિત્ર અથવા ના કહીએ ને અને કહીએ તો પણ ચાલે. શુચિનામ શ્રીમતામ ગેહે, સરસ મજાના પવિત્ર શુદ્ધ આચરણ વાળા કોઈ શ્રીમંત ના ઘેર એનો જન્મ થાય છે. આર્થિક રીતે શ્રીમંત ના હોય પણ સંસ્કારોથી શ્રીમંત હોય તો એને પણ શ્રીમંત જ કહેવાય. આર્થિક રીતે શ્રીમંત હોય ને બધા દુરાચરણો આવી ગયા હોય તો એને શ્રીમંત ના કહેવાય, પૈસાદાર કહેવાય. શ્રી શબ્દ સરસ મજાનો વાપર્યો છે. શુચિ નામ શ્રીમતામ, શુચિ પવિત્ર એવા ઉત્તમ વ્યક્તિના ઘરે એનો જન્મ થાય છે. અને પછી મેં કહ્યું એવો પ્રશ્ન કોઈના મનમાં થાય તો એનો ઉત્તર પણ ત્યાં 42મા શ્લોકમાં આપી દે છે કે અથવા યોગિનામે કુલે ભવતી ધીમતામ, અથવા કોઈ ધીમાન જેણે પોતાની બુદ્ધિને સ્થિર કરી છે એવા, અથવા જે જ્ઞાની છે બુદ્ધિમાન છે એવા યોગીના ઘરે એનો જન્મ થાય છે. યોગિનામેવ કુલે ભવતી ધીમતામ, કુળમાં જન્મે છે. તો આ પ્રકારનો જન્મ એ ખરેખર તો દુર્લભ છે. ક્યાં જન્મ્યા છો ભાઈ, કોના કુળમાં જન્મ્યા છો? ઉત્તમ કુળની અંદર જન્મ એ દુર્લભ છે, બધાને મળતો નથી. ઉત્તમ કુળમાં તમે જન્મો એ, કારણ કે તમને તો સિલેક્શન કરવાનો કોઈ અધિકાર જ નથી, તમને પસંદગીનો કોઈ અધિકાર જ નથી, તમને જ્યાં નાખ્યા ત્યાં તમે જન્મવાના છો. તો આવા યોગ ભ્રષ્ટ વ્યક્તિઓ, એમનો વિનાશ થતો નથી, એ ભ્રષ્ટ થતા નથી, એમનો ઉત્તમ કુળની અંદર જન્મ થાય છે અને એમનું જે કર્મ છે એ જ્યાંથી અટક્યું હતું ત્યાંથી ફરું શરૂ થાય છે. કોઈ આવો યોગ ભ્રષ્ટાત્મા એ નાશ પામતો નથી. આનાથી આગળ આપણે હજુ પણ આ વિષયને વધારે સારી રીતે સમજવાનો છે. અત્યારે આપણે 6ઠા અધ્યાયના 42મા શ્લોક સુધી છીએ. ત્યાંથી હવે આગળ આ યોગ ભ્રષ્ટ જે આત્મા છે એ આત્માનું ગતિ કેવી રીતે થશે એ જોવાના છીએ. હવે પછી આપણે જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं। तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है।
1: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: नमस्ते श्रोता मित्रों, नमस्कार। मेरो आ वार्तालाप 15 जून 2026 सोमवार लगभग प्रसारित रेकॉर्डिंग 12 जून 2026 आज करे त्यारे एक बात नो उल्लेख करवो जरूरी छे, अथवा एनो प्रारंभ करीने मारी मूल वात पर हूँ आवीश। 26 जानुआरी 2001 और 12 जून 2025 21मी सदीनी आ बे एवी काळमुखी तारीख छे जेने क्यारे भूली शकाय। वर्तमान पत्रों खोलता अने पाना फेरवता 12 जूननी करुणांतिका दुखद यादों वर्तमान पत्रों सुंदर रीते वर्णवी है। केटली बहु सरस मैं बे अखबारों वाँचे वखाण करी एटला ओछा छे, मैं थोड़ी ज वात करीश अने तमने पण आ संवेदनामां लई जवा माँगु छुं। आंसु हजी सुकाया नथी, प्लेन क्रेश થયો તેની આસપાસ 1000 ડિગ્રી થી વધુ તાપમાન હતું। ઉડાન તો ભરી હતી પરંતુ અનેક સપનાને લેન્ડિંગ મળ્યું નહીં। દુર્ઘટનામાં જીવિત એકમાત્ર વ્યક્તિ વિશ્વાસે કહ્યું, કોઈ તપાસ મારા ભાઈને પાછો નહીં લાવે, પણ અમને એ જાણવાનો હક છે કે તે દિવસે શું થયું હતું। સમય આગળ વધે છે, ભૂલાતા નથી, જખમો ક્યારે ભરાતા નથી। આ કરુણંતિકાની કરુણતા તો જુઓ, 260ના ભોગ લેનારી એ 32 સેકન્ડમાં એવું તે શું થયું, પ્લેન ક્રેશ થવાનું મુખ્ય કારણ શું, 1 વર્ષ પછી પણ ગૂંચવાયેલું કોકરું। આ થોડા જરૂરી અંશો બહુ જ દુઃખી હૃદયે તમારી સમક્ષ રજૂ કર્યા છે। આમ તો 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ હતો, પણ આજે એના વિશે વાત કરવી છે, પણ એ વાત થોડીક જુદી રીતે લેખમાં આવી છે। અને એટલે થયું કે ભલે 5 જૂન ગઈ, પણ આ સંદર્ભ લઈને હું આ વાત આજની ટોકમાં કરું છું। કળશ પૂર્તિમાં બહુ સરસ વાત કરી છે, પર્યાવરણ દિવસની આ વખતની થીમ કુદરતમાંથી પ્રેરણા લઈ ભવિષ્ય ઘડવાની શીખ આપે છે। કુદરતમાંથી પ્રેરણા લઈ ભવિષ્ય ઘડવાની શીખ આપે છે એના સંદર્ભે આ લેખ છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં છે, પણ વિશ્વ પર્યાવરણ દિવસને અનુરૂપ છે અને થોડી જુદી રજૂઆત છે, એટલે તમારી સમક્ષ મૂકું છું। એઆઈને 50 સવાલ પૂછાય એટલે સમજો એક વૃક્ષ કપાય, 25 લિટર પાણી વપરાય, એઆઈના મશીન ગરમીથી ઓગળી કે પડી ન જાય એ માટે તેમની અંદર લાખો લિટર પાણી રેડવામાં આવે છે। આ મુખ્ય હેડિંગ અને સબ હેડિંગ સાથે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સ સતત વધી રહ્યા છે. ગૂગલ, જેમિની, ચેટ જીપીટી, મેટા એઆઈ, ક્લોડે વગેરે વગેરે વગેરે. લોકો તેનો ક્યાંક માહિતી સંશોધન માટે, ક્યાંક પોતાનું કામ સરળ કરવા અને ક્યાંક માત્ર મજાક કરવા ઉપયોગ કરે છે, અને એના કારણે પર્યાવરણની પથારી ફરે છે. ભવિષ્ય સુધારવું એવી સલાહ અપાઈ છે. પ્રેરણા લેવાની હોય કે ન હોય, પણ એઆઈ ના ભરપૂર ઉપયોગને કારણે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે. કેમ કે એઆઈ ને પૂછાતો દરેક સવાલ 2.5 લિટર પાણી વાપરી નાખે છે. એઆઈ ને પૂછાતા 30-35 સવાલ એક વૃક્ષ કાપવા બરાબર પર્યાવરણને નુકસાન કરે છે એવું કઈ રીતે થાય એ પણ સમજીએ. ક્લાઉડ હવામાં નથી, જમીન પર છે. જ્યારે આપણે એઆઈ ને કોઈ સવાલ પૂછીએ છીએ અથવા કોઈ ઇમેજ બનાવવાનું કહીએ છીએ, ત્યારે ગણતરીની સેકન્ડોમાં જવાબ આપણી સ્ક્રીન પર આવી જાય છે. સામાન્ય રીતે આપણે એવું સાંભળીએ છીએ કે આ બધી પ્રક્રિયા ક્લાઉડમાં થાય છે. વાદળા એમ નહીં, આ ક્લાઉડ આકાશમાં નહીં પણ જમીન પર જ હોય છે. આ ક્લાઉડ એ મોટા ગોડાઉન કે વેરહાઉસ જેવી વિશાળ ઇમારતોનું એક મોટું નેટવર્ક છે, જેને ડેટા સેન્ટર પણ કહેવામાં આવે છે. ડેટા સેન્ટર્સમાં રહેલા સુપરફાસ્ટ કમ્પ્યુટર્સ અવિરત ચાલતા રહે તો જ એઆઈનું વૈશ્વિક નેટવર્ક કામ કરતું રહે. માત્ર એમેઝોન પાસે દુનિયાભરમાં 100 કરતાં પણ વધારે ડેટા સેન્ટર છે, અને દરેક ડેટા સેન્ટરમાં લગભગ 50,000 સર્વર, જેના પરથી તમે મશીનોની આ દુનિયાનો અંદાજ લગાવી શકો છો. દર વખતે તમારા માટે નવો જવાબ તૈયાર કરવા આ હજારો કમ્પ્યુટર્સને રાત દિવસ સખત મહેનત કરવી પડે છે, તેથી મોટા પ્રમાણમાં વીજળીનો વપરાશ થાય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આ મશીનો આટલું બધું કામ કરે ત્યારે તે ભયંકર રીતે ગરમ પણ થઈ જાય છે, જેને ઠંડા કરવા માટે પાણીની પણ એટલી માત્રામાં જ જરૂર પડવાની. ઇન્ટરનેટ સર્ચ કરતી વખતે પર્યાવરણને આટલું નુકસાન નથી થતું, કેમ કે પહેલેથી તૈયાર જવાબ શોધીને આપે છે. જાણે કે કોઈ લાઇબ્રેરી પાસે એવું પુસ્તક માગવું કે જે લાઇબ્રેરીમાં પહેલેથી જ હાજર છે, એટલે આ કામ ફટાફટ થઈ જતું અને તેમાં વધારે ઊર્જાની જરૂર નહોતી. જ્યારે એઆઈ આપણા માટે જવાબ બનાવવા ઠેર ઠેર ભટકે છે, એટલે આ લેખમાં તમને એઆઈની કામગીરી પર્યાવરણ સાથે સંબંધિત છે એ પણ તમને સમજાઈ જશે. એમાં પુષ્કળ ઊર્જા વપરાય છે. એઆઈને આટલી બધી તરસ કેમ લાગે છે? કાર, ટ્રક કે બસ સતત ચાલે તો તેનું એન્જિન ગરમ થઈ જાય અને ઠંડુ કરવા માટે અંદર કુલિંગ સિસ્ટમ આપેલી હોય છે. બસ તેવી જ રીતે એઆઈ પાછળ કામ કરતા રાક્ષસી કદના ડેટા સેન્ટર્સ પણ ખતરનાક ગરમી પેદા કરે છે. આ સર્વરોની અંદર રહેલા મશીનો ઓગળી કે બળી ન જાય તે માટે તેમની અંદરથી લાખો લીટર ઠંડુ અને પી શકાય એવું સ્વચ્છ પાણી સતત પસાર કરવામાં આવે છે. ખારું સમુદ્રી કે પ્રદૂષિત પાણી આવે તો પાઇપો બગડી જાય, આપણને ખબર નથી, પણ એઆઈ આપણા ભાગનું પાણી વાપરે છે. ભારતના જ લગભગ 50% ડેટા સેન્ટર એવા વિસ્તારોમાં ઊભા કરવામાં આવે છે જ્યાં પહેલેથી જ પાણીની ભારે તંગી છે, ખાસ કરીને મુંબઈ અને બેંગ્લોરની આસપાસના વિસ્તારોમાં. માત્ર બેંગ્લોરની જ વાત કરીએ તો ત્યાંના ડેટા સેન્ટર દર વર્ષે 2.6 કરોડ લીટરથી પણ વધુ પાણી ગટગટાવી જાય છે. વીજળીની પ્રચંડ ભૂખ, એનું કામકાજ અત્યંત શક્તિશાળી કોમ્પ્યુટર ચિપ્સ GPUs પર ચાલે છે, તેને બહુ જ વીજળી જોઈએ. એઆઈ ચેટબોટને પૂછાયેલા એક સવાલ માટે સામાન્ય ઇન્ટરનેટ સર્ચ કરતાં 5 ગણી વધારે વીજળીની જરૂર પડે છે. આજે પણ દુનિયાની મોટા ભાગની વીજળી કોલસો અને કુદરતી ગેસ બાળીને જ પેદા કરવામાં આવે છે. એટલે કે એઆઈ દ્વારા વીજળીનો વપરાશ હવામાં ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધારવા માટે સીધી રીતે જવાબદાર બની રહ્યો છે. આ ગ્રીન હાઉસ વાયુઓ પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે તે કહેવાની કોઈ જરૂર નથી, બધાને ખબર છે. મશીનોનો ભંગાર, એઆઈની દુનિયામાં પરિવર્તન એટલી ઝડપથી આવે છે કે તેને ચલાવતી કમ્પ્યુટર ચિપ્સ માત્ર 2-3 વર્ષમાં જુદી થઈ જાય છે. એક હાઈ એન્ડ જીપીયુ તૈયાર કરવા

Ja, du,

રાખવા પડે તો તેની ગરમી ક્યાં જાય? આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં 6000થી વધુ ડેટા સેન્ટર પર થયેલા એક સંશોધનમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ સેન્ટરો શરૂ થયા પછી તેની આસપાસના ગામો અને શહેરોની જમીન તથા સપાટીનું તાપમાન 2-9 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું હતું. તેની અસર 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં દેખાઈ. મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે પાવર કટ વખતે આ સેન્ટરોમાં મોટા ડીઝલ જનરેટરો શરૂ કરવામાં આવે છે. તેમાંથી નીકળતો ઝેરી ધુમાડો અને ગેસ આ હીટ બબલને વધુ ગોગળામણ ભર્યો અને ખતરનાક બનાવી દે છે. આ એક પ્રકારનું લોકલ ગ્લોબલ વોર્મિંગ છે જે આ ડેટા સેન્ટરો પોતાના પડોશીઓ માટે ઊભું કરી રહ્યા છે. માટે એઆઈને સવાલ પૂછો એ પહેલાં પોતાની જાતને પૂછજો કે એઆઈને પૂછવાની ખરેખર જરૂર છે? તો મને લાગે છે કે કલશમાં આવેલી આ સુંદર ટોક ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે કે એક તો એઆઈની કામ કરવાની પદ્ધતિ, પણ 5 જૂનના સંદર્ભમાં આ લેખ યોગ્ય છે કે નહીં જવાબ તમારી પાસે છે. હવે સાથે સાથે એક બીજી પણ વાત કરી લઉં એને જ લગતી, ડિફરન્ટ એંગલ અને પર્યાવરણનો જ આ કોલમમાં ડૉક્ટર પ્રોફેસર ચેતનસિંહ સોલંકી, જે આઈઆઈટી બોમ્બેમાં પ્રોફેસર અને સંસ્થાપક એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન છે, એમણે બહુ ધનકડી ટૂંકી વાત કરી છે. એ અત્યારે સમયમાં છે તો હું તમને આજે આગળ એ પણ હું રજૂ કરી દઉં. ચાલો આપણે 3 મોટી ભૂલ કરી રહ્યા છીએ. આપણે દર્શક નહીં પણ સમાધાનના ભાગીદાર બનવું પડશે. આજે દુનિયામાં સૌથી વધુ જરૂરિયાત ક્લાઇમેટ સત્યાગ્રહની છે. આ જે મુખ્ય હેડલાઇન્સ છે આ લેખની, એ કરીને હવે આમાં આગળ જઉં છું. દેશ આ સમયે ભીષણ ગરમીની ઝપેટમાં છે, એ તો અત્યારે તમે ને હું પણ અનુભવી રહ્યા છીએ. હું લોકોને પૂછું છું કે આવતા વર્ષે ગરમી ઓછી હશે કે વધારે, તો મોટાભાગના લોકો વિચારીને કહે છે કદાચ વધારે. આ ઉત્તર માત્ર અનુમાન નથી, એ કઠોર સત્ય છે. પૃથ્વી પહેલાં કરતાં એ ક્યાંક વધુ ઝડપથી ગરમ થઈ રહી છે. તેથી એવું માની લેવું કે આવતા વર્ષે પરિસ્થિતિ આપોઆપ સુધરી જશે એ પોતાની જાતને ભ્રમમાં રાખવા જેવું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજે આપણે એવું શું કરીએ જેનાથી આવનારો સમય વધુ ભયાનક ન બને. દુનિયાભરમાં પર્યાવરણ સંરક્ષણ, તકનીકી વિકાસ, નવી નીતિઓ અને આંતરરાષ્ટ્રીય સંમેલનો પર સતત કામ થઈ રહ્યું છે. આમ છતાં આબોહવા સંકટ આંખોની સામે ઝડપથી વધી રહ્યું છે. આનો અર્થ એ છે કે સમસ્યા વધુ ગંભીર છે અને મને લાગે છે કે માનવ સમાજ આ વિષયમાં 3 મૂળભૂત ભૂલો કરી રહ્યા છે એવું પ્રોફેસર ચેતન સોલંકીનું માનવું છે અને એને આલેખ દ્વારા આપણને સજાગ કરવા માંગે છે. પહેલી ભૂલ એ છે કે આપણે પ્રકૃતિના સંસાધનો કોલસો, પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસને મૂડી સમજી બેઠા છીએ. કોઈ વ્યવસાયમાં જો તમે તમારી મૂડી જ ખર્ચવાનું શરૂ કરી દો તો લાંબુ ચાલે નહીં. પ્રખ્યાત પુસ્તક સ્મોલ ઇઝ બ્યુટિફુલમાં ઈએફ સુમાકરે 1973માં જે ચેતવણી આપી હતી કે માનવ સમાજ પૃથ્વીની પ્રાકૃતિક મૂડીને આવકની જેમ ખર્ચી કરી રહ્યો છે. વિજ્ઞાન, તકનીક અને મશીનો આપણે બનાવ્યા છે, તેમનો ઉપયોગ કરવો યોગ્ય છે, પરંતુ કરોડો વર્ષોમાં બનેલા અશ્મિભૂત બળતણ આપણે નથી બનાવ્યા, તેઓ પ્રકૃતિની મૂડી છે. જો આપણે તે જ મૂડીને સતત સળગાવતા રહીશું તો નાદારી નિશ્ચિત છે. બીજી ભૂલ છે કે આપણે માનીને ચાલીએ છીએ કે આપણા ઉત્પાદન અને વપરાશમાં વધારો અનંતકાળ સુધી ચાલી શકે છે. વિજ્ઞાન વધી રહ્યું છે, તકનીકી વધી રહી છે, અર્થતંત્ર વધી રહ્યું છે, પરંતુ પૃથ્વી નથી વધી રહી. તેના સંસાધનો સીમિત છે. સીમિત પૃથ્વી પર અસીમિત વપરાશ ક્યારે શક્ય ન હોઈ શકે, પરંતુ આપણે વિકાસની આખી વ્યાખ્યા વધુ ઉત્પાદન અને વધુ વપરાશ પર આધારિત કરી દીધી છે. ત્રીજી અને ઘણા સૌથી મોટી ભૂલ એ છે કે આપણે માનીએ છીએ કે પર્યાવરણ અને આબોહવા પરિવર્તનની સમસ્યાને સરકારો ઉકેલશે. વાસ્તવિકતા એ છે કે આ સમસ્યા કોઈ એક સરકાર કે ઉદ્યોગો ઊભી કરી નથી, બધાએ મળીને ઊભી કરી છે. આપણે જે પહેરીએ છીએ, ખાઈએ છીએ, ખરીદીએ છીએ, જેટલી વીજળી વાપરીએ છીએ, જેટલી મુસાફરી કરીએ છીએ, આ બધાનો સીધો સંબંધ કાર્બન ઉત્સર્જન સાથે છે. તેથી સમાધાન પણ માત્ર સરકારો નહીં કરે. જ્યાં સુધી વ્યક્તિ પોતે પોતાની જવાબદારી દે સમજે ત્યાં સુધી કોઈ નીતિ પૂરતી નહીં હોય. એટલા માટે જ મને લાગે છે કે આજે દુનિયાને સૌથી વધુ જરૂરિયાત ક્લાઇમેટ સત્યાગ્રહની છે. બહુ નવો શબ્દ વાપર્યો.

0: समेत सत्याग्रह नहीं चाहिए। सत्याग्रह नो अर्थ मात्र विरोध नहीं परंतु सत्य पर आग्रह छे। आज नो सौथी मोटो सत्य ए छे के पृथ्वी सीमित छे तेथी आपनो जीवन अने वपराश पण सीमित होवा जोईए। क्लाइमेट सत्याग्रह नो अर्थ छे स्वेच्छाए सीमित अने जवाबदार जीवन अपनावो પોતાની જરૂરિયાત અને લાલચ।
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
2: હેલો, હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો બારતારી વાર્તા શો વિથ આરજે અંજલી। આજે તમારી માટે એક એવું પુસ્તક લઈને આવી ગઈ છું જે પુસ્તકનું નામ છે તત્વમસી, અને જેમણે લખી છે એ છે ધ્રુવ ભટ્ટ। તત્વમસી નામ સાંભળીને જ તમને એવું થાય કે આ પુસ્તકમાં શું હશે, તેમણે આ લખાણ વિશે કંઈક લખ્યું છે। આપણે શરૂઆત કરીએ એનાથી। નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે। આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદા તટે રહેલા ગ્રામજનો, મંદિર નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટ ભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો મારી કલ્પના ઉપરાંત સમાવેશ કર્યો છે। 60 સાલની વાત પશ્ચિમ આફ્રિકાની ડોગોન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે। આ દેશને તેની પરમ સૌંદર્યમય પ્રકૃતિને અને તેના માનવીઓને હું અનહદ ચાહું છું। હું આ દેશનું, મારી ઈચ્છા છે તેટલું અટલ દર્શન કરી શક્યો નથી। જેટલું ફર્યો છું એટલા માત્રમાં પણ મને માણસે માણસે જીવનના જુદા જુદા અર્થો મળ્યા છે। બીજા દેશો મેં જોયા નથી, જોયા હોય તો ત્યાં પણ આવો જ અનુભવ થાત એવો વિશ્વાસ ઊંડે ઊંડે છે। કિશોર અવસ્થાથી મને બે પ્રશ્નો મૂંઝવતા આવ્યા છે, જે માનવીઓ કદી પણ શાળાએ કે ગુરુ પાસે ગયા જ નથી તેમને જ ભારતીય જ્ઞાનના આધારરૂપ મનાતા લખાણોને સર્જન બળ પૂરું પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહ ભાગ પણ તેમનો જ હોય તેવું મને કેમ લાગે છે? અલગ ભાષા, જુદા રીત રિવાજો, જુદા ધર્મો અને બીજી અનેક ભિન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભારતીય પ્રજામાં કંઈક એવું છે જે દરેક માણસમાં સરખું જ જડે છે, તે શું છે? આનો ઉત્તર મને કદી ક્યારેક તો મળશે, કદાચ મારી આ જિજ્ઞાસા આ લખાણનું નિમિત્ત બની હોય। આથી વધુ આ લખાણ વિશે નથી મારે કંઈ કહેવાનું, નથી કોઈ પાસે કંઈ કહેવરાવાનું। તમે સાંભળી રહ્યા છો વાર્તારે વાર્તા શોમાં આજે એક પુસ્તકની શરૂઆત કરી રહી છું તમારી સામે વાંચવાની। એ પુસ્તકનું નામ છે તત્વમસી, જેના લેખક છે ધ્રુવ ભટ્ટ। આગળ આપણે આ વાતને વધારીશું, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર।

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો વાર્તારી વાર્તા શો. આજે હું તમારી સમક્ષ એક પુસ્તક વાંચવા જઈ રહી છું. એ પુસ્તકનું નામ છે તત્વમસી. એના લખાણ વિશે મેં એની પ્રસ્તાવના તમારી સમક્ષ રજૂ કરી અને હવે આપણે આ પુસ્તકને આગળ વધારીએ. લે, ખાઈ લે. સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે, હું ગાઢ નિંદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં, એમ સ્વર અને શબ્દ ઓળખવાનો પ્રયત્ન કરવો પડે છે. લે, ખાઈ લે. નિર્જન વનો, નિશબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલા તીર આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખા પાંખા શબ્દો સ્ત્રી સ્વરના છે એટલું જાણી શક્યો. મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ પથરાળ નદી તટ પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગના ઘાઘરી પુલકા પહેરી તે ગોઠણ ભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, લે, ખાઈ લે. તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે. મહા મહેનતી હાથ ઊંચો કરીને હું તે મકાઈ લઉં છું. ધીમે ધીમે મારી સ્થગિત ચેતના જાગૃત થાય છે. ધીરજપૂર્વક મકાઈનો એક દાણો ઉખેડીને હું મોંમાં મૂકું છું. કેટલા સમયથી અહીં પડ્યો છું તે યાદ નથી, પરંતુ એક વાત નિશંકપણે યાદ છે કે અત્યારે સાંભળેલો લે શબ્દ મારા કાને પડ્યો ત્યાર પહેલાં મેં છેલ્લે સાંભળેલા માનવ સ્વરના શબ્દો હતા, આપી દે. આપી દે અને લે વચ્ચે કેટલો સમય પસાર થયો હશે. એક થાકેલો બીમાર માનવી ખાલી પેટે જીવતો રહી શકે એથી વધુ તો નહીં જ. છતાં આ બંને શબ્દોને સાંકળવા બેસું છું તો સમય અમાપ બની જાય છે. વર્ષો, સદીઓ, મનવંતરોની આરપાર એના મૂળ ફેલાયેલા દેખાય છે. તમે સાંભળી રહ્યા છો વાર્તારી વાર્તા શો વિથ આરજી અંજલિ. આગળ આપણે આ વાતને આગળ વધારીશું. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: સમય પસાર થયો હશે.
1: આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ દ્વારા લખેલ તત્વમસી. પરંપરા, સંસ્કૃતિ અને સમયની સાંકળતા અંકુડા જેવા આ શબ્દો હવે બે ત્રણ શબ્દો ક્યાં રહ્યા છે? એ તો બની ગયા છે ભાષ્ય. અનાદિકાળથી અઘોર અરણ્ય, નિર્જન વગડા વાટ અને કાળબિંદ પથ્થરોની પાર વહી રહેલા પરમ પારદર્શક જળની જેમ જ આ બે શબ્દો સનાતન કથા બની વહેતા રહ્યા છે. કિનારે ઝૂકેલી વનરાજી, રંગબેરંગી પાંચીકા જેવા ગોળ પથ્થરોથી છવાયેલો કિનારો અને સૃષ્ટિના સર્જન સમયથી અબોલ ઉભેલી ટેકરી, વચ્ચે અવિરામ વહી રહેલા નિર્મળ જળ, આ બધાની સાક્ષી જેને આદિ નથી અંત નથી તેવી કોઈ મહાકથાની જેમ આ શબ્દો આપી દે અને લે, અનાદિ અનંત બની આટલામાં જ ક્યાંક વહેતા હોય છે. મેં મકાઈ પરથી ધ્યાન ખસેડીને તે આરપાર તરફ નજર કરી. કોણ હશે આ વનકન્યા? બોલવાનો પ્રયત્ન કરું છું તો ગળું ભરાઈ આવે છે, સાથે સાથે આંખો પણ. જળજળિયા પાછળ આશા દ્રશ્યો દેખાય છે. વિગત સમય જાણે પુનર્જીવિત થતું હોય તેમ બધું જ ફરીથી ભજવાતું જોઈ શકું છું. જીવન કેટલી ટૂંકી અને સાંકડી કેડી પર ચાલ્યું જાય છે તેનો અનુભવ આ કાળાંતરોથી વહી રહેલા મહાજળ પ્રવાહ પાસે પડ્યો કરી રહ્યો છું. બંને શબ્દોને સાંકળતા સમયને લયબદ્ધ કરવા પ્રયત્ન કરું છું તો હજુ ગઈકાલે જ બનેલા બનાવોની જેમ બધું જ નજર સમક્ષ આવીને ઊભું રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ દ્વારા લખી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ.

એટલું વાંચીને ડાયરી બંધ કરું છું તો થોડી વાર વિચારમાં પડી જવાય છે. આ નિર્જન પથરાળ કિનારા પર પોતાની રહી સહી મૂડી મૂકતો હોય તેમ થેલીમાં લપેટીને સપાટ પથ્થર પર તે આ ડાયરી થોડા પત્રો અને ફોટાઓ મૂકીને ચાલી નીકળ્યો. તેણે જેનો ત્યાગ કર્યો તેને સ્વીકારીને સાચવવાની મને આજ્ઞા છે. ઋણાનું બંધનને કોઈ નામ નથી હોતું, તેનું હોય છે માત્ર ઋણ. પરાપૂર્વથી ચાલી આવતી આ રીતે આ ઋણ મારે નિભાવવાનું છે. આ માટે હું રોજ સવારે અહીં બેસીને ડાયરી પત્રો ફોટોગ્રાફ વાંચીને જોઈને આપી દે અને બે વચ્ચેના સમયનું એકાદ તંતુ સાંકળી આપવાનો પ્રયત્ન કરીશ. તેણે પોતાનું નામ ડાયરીમાં ક્યાંય લખ્યું નથી, નથી આ પત્રોમાં ક્યાંય તેનું નામ. મેં તેને જોયું જરૂર છે. છેક 6-7 વર્ષનો હતો અને પુલ પરથી પસાર થતી ટ્રેનની બારીમાંથી ડોકિયા કરતો હતો. ત્યારથી તેને હું ઓળખું છું. વચ્ચે ઘણા વર્ષો તે વિદેશ રહ્યો, તે આ ડાયરી પરથી જાણે. તે પાછો ફર્યો ત્યારે ટ્રેન બારી અને તેની જિજ્ઞાસુ આંખો બધું પહેલાં જેવું જ મેં જોયું. હા, તેની મુખરેખા, વાત કરવાની, સમજવાની રીત અને વર્તનમાં મને ઘણો ફરક લાગ્યો. એક પળ તો મને એવું લાગ્યું કે વતનમાં પાછા ફરવું તેને ગમ્યું નથી. પણ એ બધી વાત છોડીએ, મારે તો તમને લઈ જવા છે એક અજાણ્યા પ્રદેશમાં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી, ધ્રુવ ભટ્ટ દ્વારા લિખિત. તે રાત્રે હું 18 વર્ષે આ દેશમાં પાછો ફરતો હતો, પરંતુ આટલા લાંબા સમયે સ્વદેશ પાછા ફરનારને થવી જોઈએ તેવી લાગણી મને થતી ન હતી. પ્રોફેસર રુડોલ્ફે આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે જ્યારે મારું નામ સૂચવ્યું ત્યારે મને જરા અણગમો થયેલો. યુનિવર્સિટીની જિંદગી કે લ્યુસીનું સાથ, બંનેમાંથી એક પણ છોડવું તે મારે મન સજા જેવું હતું. વગડામાં જઈને રહેવું એ કાંઈ રુચિકર કામ તો ન જ કહેવાય. ખરેખર તો આ પ્રોજેક્ટ તુષારને સોંપવો જોઈએ. હજી પણ તેને સોંપાય તો સારું, મને નહીં ફાવે. મેં દલીલ કરી જોઈ. વર્ષોથી વિદેશમાં વસ્યો હોવા છતાં તુષાર અંદરથી દેશ તરફ ખેંચાણ અનુભવતો હતો તે મને ખબર હતી. મારા મતે આવું કંઈક થવું તે લાગણી વેડા હતા.

તો માનવ સંસાધન વિકાસનો પ્રખર હિમાયતી. માણસની ખૂબીઓ પારખીને તેનામાંથી મહત્તમ ઉત્પાદકતા સિદ્ધ કરવી એ મારું કામ. આદિજાતિઓ પાછળ કે બીજી કોઈ શોધખોળ પાછળ ભટકવું, તેમાં કોઈ ઉત્પાદકતા સિદ્ધ થતી હોય એવું મને ન લાગતું. હા, લ્યુસીને આવું બધું બહુ ગમે, પરંતુ તેના લેખો છપાય કે શોધખોળનો રોમાંચ અનુભવાય તે મજા પૂરતું જ, એથી વધુ નહીં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર તત્વમસી. ધ્રુવ ભટ્ટ.

ફાવશે, તને ફાવશે જ, પ્રોફેસરે મારી દલીલોને તોડી પાડતા કહેલું. મને બરાબર ખબર છે કે મારે તને જ મોકલવું છે, તુષારને નહીં, તને જ, બરાબર? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સર, મેં બને તેટલી નમ્રતા દાખવતા કહ્યું, તમે આવું માનો છો તેનો મને આનંદ છે, પરંતુ જન્મે ભારતીય હોવા છતાં હું ભારતમાં બહુ રહ્યો નથી, એમાંય આદિવાસી વિસ્તારમાં તો હું ક્યારેય ગયો પણ નથી. બુઢા પ્રોફેસરે પોતાને વિશ્વાસ ન આવતો હોય તેમ મારા સામે જોઈ અને માથું ધુણાવતા કહેલું, એ જે હોય તે, પણ તું જાય છે, ચિંતા તારે કરવાની નથી. મેં સુપ્રિયા ભારતીયને બધું સમજાવી દીધું છે.

માસી ભારતની કોઈ સુપ્રિય ભારતીયના પત્રો આવતા. એકાદ વખત કોમ્પ્યુટર ફ્લોપી પણ આવેલી. આટલી વાતથી પ્રોફેસર રુડોલ્ફ ભલે સુપ્રિયાથી પ્રભાવિત થઈ ગયા હોય, મને બહુ આશા નથી. આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી સુપ્રિયા ભારતીય એટલે ખાદીના કપડાથી લદાયેલી 60-65 વર્ષની ચશ્મા ધારણી, સ્વયંસેવકોથી વીંટળાઈને ગાંધી બાપુને નામે ભાષણો આપતી સ્ત્રી, અમારા મને દોરેલું સુરેખ ચિત્ર અને તે સાચું હોવા વિશે મને રજ માત્ર પણ શંકા ન હતી. રુડોલ્ફનું મન ન દુભાય એટલા ખાતર હું કંઈ બોલ્યો નહીં, પણ મેં પૂછ્યું તો ખરું જ, સુપ્રિયા સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું

દુભાઈ એટલા ખાતર હું કંઈ બોલ્યો નહીં, પણ મેં પૂછ્યું તો ખરું જ, સુપ્રિયા સાથે કામ કરવું જરૂરી ગણાશે? તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જરા પણ નહીં, પ્રોફેસર બોલ્યા, તું તારી રીતે જ કામ કરજે. પછી ઊભા થઈને મારી પાસે આવ્યા, મારા ખભે હાથ મૂક્યો અને આગળ કહ્યું, સુપ્રિયા તને આદિવાસીઓ સાથે ભળવામાં મદદરૂપ થશે. એકવાર તું એ લોકો સાથે ભળી જાય, તે બધા તને પોતાનું માનવા માંડે, ત્યારબાદ જ તું તેમની સંસ્કૃતિ વિશે જાણી શકશે. ત્યાં સુધી માત્ર માહિતી ભેગી કરવાથી વિશેષ કશું થશે નહીં. આઈ વોન્ટ યુ ટુ સીટ વિથ ધેમ, ટુ હેવ ડાયલોગ્સ વિથ ધેમ એન્ડ ટુ ડુ પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન. મારી પાસે આનો કોઈ જવાબ ન હતો. મેં જરા મૂંઝવણભર્યા સ્વરે કહ્યું, એચઆરડીનું કામ હોત તો હું સહેલાઈથી કરી શકત. આ વિષય મારા માટે નવો છે. મને તો શરૂઆત કેમ કરવી તે પણ ખબર નથી પડે. સાવ એકડે એકથી શરૂ કરવાનું થશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

અરે વાહ, પ્રોફેસર એકદમ આનંદથી બોલી પડ્યા. ખરેખર એકડે એકથી શરૂ કર, તું ત્યાં નાનકડી શાળા શરૂ કર અને રહે. તારે આદિવાસીઓ વચ્ચે રહેવાનું, તેમની રોજિંદી બાબતો સમજવાની, નોંધવાની અને એ ડાયરીની નકલ મને મોકલતા રહેવાનું. બસ આ થશે તારો રિપોર્ટ. આવા અડઘણ રિપોર્ટ ખાતર એ ધૂની પ્રોફેસરે યુનિવર્સિટી પાસે કેટલાય ડોલરનું અનુદાન મંજૂર કરાવ્યું હતું. પ્રોફેસર એક બે વખત ભારત આવી ગયેલા. અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશે તે શું સમજીને પાછા ગયા હશે તે મને ખબર નથી, પણ તેમણે ભારતીય શિક્ષકો અને સમાજના સંબંધો પ્રત્યે ખાસ લાગણી છે તે મને બરાબર ખબર હતી. ખેર, આદિવાસીઓ અને કોઈ ખાદીધારીણી સુપ્રિયા બાપ ભારતીય વચ્ચે રહીને થોડી નોંધો લઈને ભાગી આવવાનું કંઈ ખાસ અઘરું નહીં પડે. મારા એકાદ બે પત્રો મળતા જ રુડોલ્ફ મને પરત બોલાવી લેશે. સદનસીબે તુષાર મુંબઈ સુધી મારી સાથે આવ્યો. તે તો મુંબઈ ઉતરતા જ નાચી ઉઠેલો કે ચાલ યાર, આપણી સ્કૂલ જોઈ આવીએ. સ્ટુપિડ, મેં કહેલું. ખોટા લાગણી વેળા છોડ, જોઈએ તો જીવન જીતવાની કળા વિશે બે લેસન આપી દઉં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

ભાઈ, તુષારે નાટકીય ઢંગથી કહ્યું, આપણે તો જેવા છીએ તેવા સારા છીએ. તમે સીધા આવો તમારા સુપ્રિયાજીને દેશ જોઈએ તો આજ રાતની ગાડીની ટિકિટ કન્ફર્મ કરાવી દઉં. ખરેખર તુષારે તેમ કર્યું. રાત્રે મને સ્ટેશને મૂકવા આવ્યો ત્યારે કહે, યાર, માણસ મટી જવાથી કોઈ ફાયદો નથી. થોડી વાર લાગે કે આપણે કંઈક છીએ, બસ બીજું કશું નહીં. મને તો બધું યાદ આવે છે, આપણી નિશા, પેલા ટીચર, સિસ્ટર એસ્થર, ખરેખર મજા હતી એ દિવસોમાં, કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. તું યાદ કર્યા કર એ દિવસો અને બેસી રહે, મેં કહેલું. દુનિયા ક્યાંની ક્યાં નીકળી જશે તે જોતો રહે છે. ટ્રેન ઉપડી અને તે કહ્યું, અત્યારે રાત્રે 11 વાગે પણ તે શાળાના બંધ મકાન પાસે કાર રોકવાનો, થોડી વાર ત્યાં ઊભો રહીને સિગરેટ ફૂંકવાનો અને પછી ઘરે જવાનો એની મને ખાતરી હતી. જે હોય તે તુષારના વિચારો પડતા મૂકીને હું માનવ સંસાધન વિકાસની પ્રયુક્તિઓનું પુસ્તક વાંચતો ક્યારે ઊંઘમાં સરકી પડ્યો તે પણ ખ્યાલ ન રહ્યો. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આગળની વાત હું મારા આવતા એપિસોડમાં આગળ વધારીશ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर अने तमे सांभळी रह्या छो रेडियो पालनपुर बनासकांठा डिस्ट्रिक्ट केळवणी मंडळ संचालित आप सौनो एटले के सामुदायिक रेडियो स्टेशन परनो आ कार्यक्रम। श्रोता मित्रों, भाषा साहित्यनी वात होय अने समुदायनी वात होय त्यारे उत्तर गुजरातनी महद अंशे कहेवाती ભાષાના સાહિત્યની સાથે સાથે ગુજરાતી સાહિત્યની ઉત્તમ રચનાઓને પણ હું આપ સમક્ષ લઈ આવું છું। ક્યારેક અનુવાદ ગુજરાતીમાં થયો હોય અને એવા ઉત્તમ સાહિત્યને પણ જો મારી સમક્ષ રજૂ કરવામાં આવે ને તો હું વહેલામાં વહેલી તકે તમારા સુધી મારા સ્વરમાં પહોંચાડવાની કોશિશ કરું છું। મેં આપ સૌને સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત બોરસલ્લીની પાનખર આ સુંદર મજાની નવલકથા આ સ્ટેશન પરથી પ્રસારિત કરી અને મારા અવાજમાં આપ સૌએ એને મુગ્ધ મને માણી છે। ખૂબ જ સુંદર પ્રતિભાવો આપ સૌના સાંપડ્યા અને એટલે જ એવા સુંદર મજાના સામાજિક સાહિત્યકાર હું તો કહીશ કે સમાજના અનુભવ, લાગણી અને સંબંધોને વણીને જેમને શબ્દોમાં નિરૂપ્યા છે એવા સુધામૂર્તિની બીજી નવલકથા ડોલર વહુ કે જેનો પણ ગુજરાતીમાં અનુવાદ સુધા મહેતાએ કર્યો છે એને હવેથી આપ સૌ સમક્ષ રેડિયો પાલનપુરના માધ્યમથી પ્રસ્તુત કરીશ। આજે આપણે શરૂઆત કરીએ છીએ આ સુંદર મજાની નવલકથાની, પરંતુ હવે સમય થયો છે ગીતનો। ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

ડોલર બહુ, સુધામૂર્તિ લિખિત અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર મજાની નવલકથાને તમે માણશો મારા એટલે કે આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. સુધામૂર્તિએ જેને અર્પણ કરી છે જયશ્રી દેશપાંડેને. તેઓએ લખ્યું છે, દેશ છોડે 25 વર્ષના વાહણા વાઈ ગયા હોવા છતાં દેશની માટીની મહેક દરેક શ્વાસમાં ટકાવીને ડોલર વહુ બની નથી તેવી મારી વહાલી બહેન જયશ્રી દેશપાંડેને આ નવલકથા અર્પણ કરું છું. સુંદર મજાની આ અર્પણ પ્રસ્તુતિ બાદ સુધા મૂર્તિએ આ પુસ્તકના આમુખમાં કેટલીક વાતો લખી છે, એ પણ આપણે સૌએ માણવી જોઈએ, ખરું ને? મારી કન્નડ ભાષાની નવલકથા ડોલર વહુ તેના ગુજરાતી સંસ્કરણને આજે રજૂ કરતા મને અનેરો આનંદ થાય છે. આ રચનાનો અનુવાદ હિન્દી, અંગ્રેજી, મરાઠી, મલયાલમ, તમિલ તથા તેલુગુમાં થઈ ચૂક્યો છે અને ઝી ટીવી પર ડોલર વહુ નામે એક શૃંખલા પણ પ્રસારિત થયેલ છે. આજે તો માયસોર યુનિવર્સિટીમાં બીએ, બીએસસી અને બીકોમના અભ્યાસક્રમમાં તે પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પણ પ્રાપ્ત કરી ચૂકી છે અને 8 જેટલી આવૃત્તિઓ અત્યાર સુધીમાં તેની બહાર પડી છે. આ કથાની વિષયવસ્તુ સમકાલીન હોવાના કારણે ખૂબ લોકચાહના પામી છે. હજુ પણ એમને

અમુકમાં ઘણી વાતો લખી છે, પણ એ હું કહીશ આ ગીતના વિરામ બાદ. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા.

સુધામૂર્તિ આમુખમાં લખે છે, આ નવલકથાનું ગુજરાતીમાં પ્રકાશન કરવા માટે હું શ્રી ચિંતન શેઠની ઋણી છું. ગુજરાતીમાં તેનો અનુવાદ કરનાર શ્રીમતી સુધા મહેતાની પણ હું આભારી છું. તેમણે મારી રચનાના મૂળ તત્વને ગુજરાતી રંગોમાં ઢાળી છે. વાચક મિત્રો, છેવટે તો તમે જ મારા કામના ન્યાયકર્તા છો, સાથે સાથે તમે જ મારા પ્રેરણા સ્ત્રોત પણ છો. તમારા વિના મારું લેખક તરીકે કશું અસ્તિત્વ ન હોઈ શકે. સુધા મૂર્તિ, બેંગ્લોર, ઓક્ટોબર 2004. સુંદર મજાના આ આમુખમાં સુધા મૂર્તિએ સાહજિકતાથી પોતાની વાતને રજૂ કરી છે. અને સુધા નિખિલ મહેતા, કે જેઓ આ પુસ્તકને ગુજરાતીમાં આપણા સૌ માટે લઈ આવ્યા છે, તેમણે પણ પોતાની અનુભૂતિ લખી છે. અને એમાં તેમણે લખ્યું છે, શ્રીમતી સુધા મૂર્તિનું નામ જ પહેલા સાંભળ્યું હતું અને થોડા છૂટા છવાયા લખાણો વાંચ્યા હતા. ડોલર વહુનો અનુવાદ કરવાની આ તક મળી ત્યારે જ જાણ્યું કે તેઓ આપણામાંના એક હોવા છતાં કેટલા વિશિષ્ટ છે. આ મૂળ કન્નડ ભાષામાં લખાયેલ નવલકથામાંના અનુભવોને વાંચીને ગુજરાતના લોકો પણ આ જ રીતે એને જોશે. હા હો, આ તો અનુભવ જાણે અમારા જ પેલા એક ભાઈ કે બહેનને થયેલો અનુભવ છે એમ માનશે. અનુવાદકની અનુભૂતિ આ પુસ્તકમાં લખી છે, એટલે કે સુધા નિખિલ મહેતા. આપણે સાંભળી રહ્યા છીએ ડોલર વહુ સુધા મૂર્તિની નવલકથાની શરૂઆત. અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌ સમક્ષ દરરોજ આ નવલકથાના અંશો સાથે ઉપસ્થિત થઈશ. લેખક લખે છે કે પોતાના અનુભવોને સામાજિક સ્તરથી જોવા, નિરીક્ષણ, પરીક્ષણ અને વિશ્લેષણની વિધિઓમાંથી પસાર કરવા અને પછી તે બધાને માનવતાપૂર્ણ રીતે સાંકળીને તેનું સુંદર રસપ્રદ નિરૂપણ કરવું, તે ખૂબ જ ક્રિએટિવિટી માંગી લે ને તેવું કાર્ય છે. સુધાબહેને એવી સરસ રીતે તે પાર પાડ્યું છે. ડોલર વહુની વાતો અને અનુભવો વગેરે સુંદર જ નથી, પણ જાણવા અને સમજવા લાયક છે. તેમાંથી શીખી લેવા જેવી તે બાબત છે. સરળ ભાષા, સમકાલીન પરિસ્થિતિનું યોગ્ય નિરૂપણ તથા માનવતાપૂર્ણ અભિગમ એ ડોલર વહુના આ મુખ્ય લક્ષણો છે. આર આર શેઠની કંપનીના શ્રી ચિંતનભાઈએ અનુવાદની આ તક લેખિકા એવા સુધા મૂર્તિના અનુમોદનથી સુધા નિખિલ મહેતાને આપી, તેઓના તે અત્યંત આભારી છે. અને વાચકો પણ ડોલર વહુને આવકારશે તેવી અપેક્ષા સાથે આ પુસ્તક છપાયું હતું. અને આજે મને પણ અપેક્ષા છે એક આરજે તરીકે ને તમારી સમક્ષ ગુજરાતી ભાષાના સુંદર મજાના અનુવાદિત પુસ્તકો અને સાહિત્યને લઈ આવવા માટે મને પણ જે ઇજન જોઈએ ને એ મળી રહે છે. અને એટલે આ સુંદર મજાનું પુસ્તક હું આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ પુસ્તકને રજૂ કરવાની પ્રેરણા મને આપી હતી એ શ્રીમતી વર્ષાબેન અનિકેત ઠાકરે. તેઓ લાઇબ્રેરિયન છે અને આપણા એટલે કે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળના પુસ્તકાલયના લાઇબ્રેરિયન તરીકે તેમણે આ પુસ્તકને મને સજેસ્ટ કર્યું હતું. એટલે હું પણ મારી અનુભૂતિ મુજબ તેમનો આભાર વ્યક્ત કરું છું. અને હવે આ ગીતના વિરામ બાદ આપણે શરૂ કરીશું પ્રકરણ 1 ડોલર વહુ પુસ્તકનું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

પ્રકરણીક પ્લેટફોર્મ પર ઊભો ઊભો શ્યામ ખૂબ અધીરો થઈ ગયો. અમદાવાદથી મુંબઈ જતા ગુજરાત મેલનું ક્યાંય નામો નિશાન ન હતું અને તેનો ભાઈ ગિરીશ પણ ક્યાંય દેખાતો ન હતો. હું તમારા માટે કોઈ મેગેઝિન લઈ આવું?

એક જ મિનિટ કહીને ગિરીશ ક્યાંક અલોપ થઈ ગયો હતો અને એ વાતને અડધો કલાક તો થઈ ગયો હતો. તમે સાંભળી રહ્યા છો ડોલર વૌ નવલકથા, જેના લેખક છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને તમે સાંભળી રહ્યા છો આરજે એઆરના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર. ખૂબ જ અકળાઈને એણે પોતાની કાંડા ઘડિયાળ તરફ જોયું. હાશ, છેવટે પ્લેટફોર્મ પર ટ્રેન ધીમે ધીમે પ્રવેશ તો કર્યો. તેના મનને જરા રાહત થઈ. જોકે ચિંતાઓ તો કંઈ ટળી ન ગઈ. વલસાડ વિશે તેણે સાંભળ્યું તો હતું, પણ કદી ત્યાં ગયો ન હતો. કેવું હશે વલસાડ, શી ખબર. સુંદર મજાની આ પરિભાવના સંકલ્પના એના મનમાં છે અને એ નવી જગ્યાએ જઈ રહ્યો છે ત્યારે આ વ્યક્તિને કેવા અનુભવ થશે એ વાત પણ આપણે માણીશું. પરંતુ આ ગીતના વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આમ તો આ પ્રવાસ માટે તેને ઉત્સાહ નહોતો, તેમ નહીં, પણ તે સાથે સાથે થોડો ભયભીત પણ હતો. જાણે પોતાના માતા પિતાનું ઘર છોડીને કોઈ નવોઢા પતિ સાથે પહેલીવાર ઘર માંડવા જતી હોય તેમ શ્યામનું મન આળું થઈ ગયું. અમદાવાદની બહાર એણે કદી પગ મૂક્યો જ નહોતો, સિવાય કે નાના નાના પ્રવાસોમાં તેણે કપડવંજ, મહેસાણા અને ગાંધીનગર જોયા હતા. અને આજે પોતે છેક વલસાડ ખાતે નોકરીએ ચડી જવા માટે અહીં ઊભો છે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો અનુવાદ કર્યો છે ગુજરાતીમાં સુધા મહેતાએ, અને મારા સ્વરમાં એટલે કે આરજે યારના સ્વરમાં તમે સાંભળી રહ્યા છો. તે પહેલી જ નોકરી હો કે, એટલે કેવી રીતે તેને ના પાડી શકાય? જ્યારે આવી સારી નોકરી મળે રાષ્ટ્રીયકૃત બેંકમાં ટેકનિકલ ઓફિસરની, જેવી તેવી નહીં તો તે પકડી જ લેવી જોઈએ ને. પછી ભલે ને અજાણ્યા વલસાડ જેવા સ્થળે તેના માટે રહેવા જવું પડે. ક્યાંકથી ગિરીશ આવી ચડે અને શ્યામના વિચારો ઘેર વિખેર થઈ ગયા. અરે મોટા ભાઈ, જુઓ ટ્રેન તો આવી ગઈ ને, શું આમ તમે ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા? હે, લાવો હું તમારો સામાન ઉચકી લઉં. વિચારોમાં તો ક્યાં ખોવાઈ ગયો હતો, પણ માણસ પોતાની જાતને જ્યારે નવા સ્થળ ઉપર લઈ જાય છે, નવા સંબંધોની વાત, નવી વસ્તુઓ સાથેનો મેળાપ અને વાતાવરણ, અહેસાસ, આ ઝાડ પાંદડા અને જમીનનો રંગ પણ બદલાતો હોય છે. અને લોકો કહે કે એડજસ્ટ તો થઈ જવાય, આવા જ કંઈક વિચારો આ શ્યામના મનમાં પણ હતા, ખરું ને? પરંતુ આ બધી જ વાતો ધીમે ધીમે ક્યાં સુધી પહોંચશે એ તો આપણને આગળ જ ખબર પડશે. આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે 90.4 મેગાહર્ટઝ પર, રેડિયો પાલનપુર પર. ગીતને પેલે પાર હું ફરી પાછો આવું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ઉભરાઈએ પણ ગયું હતું, યાદ છે? એક સજ્જન બોલ્યા, અરે કાકા, ગયા વર્ષની વાત ક્યાં કરો છો? તેને આગલા વર્ષે તો ગયા વર્ષથી એ વધુ વરસાદ નહોતો આવ્યો. એ ને શું મુશળધાર વરસાદ, એ ને કાંડાધાર હતી, વાત જ મૂકી દો. ખરેખર એ જોવા જેવી હતી. અમારે ત્યાંની ઝાંઝરીના ધોધના પાણી તો ખાંગા થયા. ને વળી તેની તાકાત તમે જોઈ હોય, ઘોડાપુર જ જોઈ લ્યો, જાણે આહ શું અદ્ભુત દ્રશ્ય હતું. સાચે જ અતિ સુંદર. બીજા સજ્જન તો જાણે કવિતામાં જ ખોવાઈ ગયા. જ્યારે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ ત્યારે આ બધાની વાતો કંઈક અદ્ભુત હોય છે. અને આવો જ લાવો શ્યામ પણ માણી રહ્યો હતો. વાતને આગળ વધારીશ, પરંતુ આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

કાળી ટોપી વાળા ભાઈ હાથમાં તંબાકુ આરામથી ઘસતા બેઠા હતા. પાસેના ભાઈએ પાઘડી પહેરેલી હતી, તેની સામે જોતા કહેવા લાગ્યા, તમે જે કહો તે, પણ હું તો માનું છું કે પંડિત જસરાજ જેવા કોઈ ગાયક નહીં. હો, ખરેખર એક મહાન ગાયક છે. પણ મને તો સિતાર વાળા વિલાયત ખાં બહુ ગમે, એના જેવું કોઈ નહીં. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા, રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવડી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન પર, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું મારા સ્વરમાં એટલે કે આરજે એઆરના સ્વરમાં તમને સંભળાવી રહ્યો છું. શ્યામ તો શાંતિથી આસપાસનો આ વાર્તાલાપનો પ્રવાહ સાંભળી રહ્યો. ત્યાં પેલા પાઘડીવાળા ભાઈએ લાગલું જ તેને પૂછ્યું, ક્યાં જાવું બેટા? વલસાડ, શ્યામે ટૂંકમાં પતાવ્યું. અચ્છા, ત્યાં કોને ત્યાં રહેવું? શ્યામ ડઘાઈ ગયો. આ ડોસાના બોલવા પરથી તો એમ લાગે છે કે ત્યાંના દરેક જણને તે ઓળખતા હતા. એ સાચું પૂછો તો હું વલસાડ કોઈને મળવા નથી જતો, શ્યામે જવાબ આપ્યો. તો પછી નોકરી અંગે જાતા હશો નહીં? હા, શ્યામે નિશ્વાસ સાથે કહ્યું અને કૃષ્ણચંદ્ર વિશે વિચારવા લાગ્યો, જેને તે ટૂંકા કિશન નામે બોલાવતો હતો અને તે દૂરનો સગો થતો હતો અને વલસાડ જ રહેતો હતો. જ્યારે કોઈના ત્યાં રોકાવાની વાત હોય અને એ પણ તમારો ને એના વચ્ચેનો ગાઢ સંબંધ ન હોય એવું અનુભૂતિથી અનુભવાતું હોય, ત્યારે આ બધું અઘરું લાગતું મહેમાન ગતિ માણવું, એવું જ કદાચ શ્યામના મનમાં પણ હોઈ શકે. વાત આગળ શું વધી એ માણીશું આપણે ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

श्रोता मित्रों, डॉलर वहु सुधा मूर्ति, समाज सेविका, साहित्यकार, सुंदर मानवीय संबंधों ने आम निरूपण करे। कन्नड़ ने तेलुगु भाषा के तमिल भाषा में अनुवादित थयेली आ नवलकथा गुजराती में पण आपणे एटली ज आत्मसात करनारी लागे अने आपणा जेवी ज लागी रही छे। खरु ने, तमारे आ नवलकथानो आगळनो भाग ए माणवा माटे आ पछीना एपिसोडमां मारी साथे जोडावुं पड़शे। પરંતુ ત્યાં સુધી તમે મને પ્રતિભાવો મોકલી શકો છો 90.4 મેગાહર્ટઝ પર, અને એ પ્રતિભાવ મોકલવા માટે તમારે 95-12-99-88 પર મારો સંપર્ક કરવાનો રહેશે। શ્રોતા મિત્રો, આ સાથે તમે અમારી સાથે જોડાઈ શકો છો ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક પર, અને ઈમેલ થકી radiopalanpur@gmail.com પર। અને તમે જો પોતાના એન્ડ્રોઇડ ફોનમાં અમારી મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી કે આઈફોનમાં આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશો તો ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે સંપર્ક અને જોડાણ કરી શકશો। ફરી મળીશું, ત્યાં સુધી અલવિદા દોસ્તો, નવી વાત અને આ વાર્તાના અનુસંધાન સાથે। આરજે યાર ફરી મળશે ચોક્કસથી। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર।

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: ये आपने सुना कार्यक्रम चिड़िया की बच्ची। तो श्रोताओं, अब हमारा कार्यक्रम यानी उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: લાંબા સમય પૂર્વે એક જંગલમાં ચાર ગાયો રહેતી હતી। તેઓ ચારેય બહેનપણીઓ હતી, હંમેશા સાથે જ રહેતી, સાથે ચરવા જતી, અને જ્યારે કોઈ જંગલી પ્રાણીનો હિંસક હુમલો થવાનો ભય લાગતો ત્યારે ચારેય એકબીજાને ખૂબ સાચવતી। પણ ચારે ગાયોની આ એકતાપૂર્ણ મૈત્રીના કારણે વાઘ અને સિંહ કદી પણ એમની ઉપર હુમલો કરી શક્યા ન હતા અને એમને મારીને ખાઈ શક્યા ન હતા। સિંહની ઘણા લાંબા સમયથી આ ચાર ગાયો પર મીટ મંડાયેલી હતી, પણ એ કશું જ કરી નહોતો શક્યો। એક દિવસ આ ચારેય ગાયો છૂટી પડી ગઈ અને પોતપોતાના રસ્તે ચરવા ચાલી નીકળી। સિંહ આજ તકની રાહ જોતો હતો, ઝાડીઓની પાછળ પોતાને છુપાવી અને ગાયની પાસે આવવાની રાહ જોતો બેઠો હતો। ગાય ચરતી ચરતી ગાય ચરતી ચરતી જેવી ઝાડીઓની નજીક આવી કે તરત જ સિંહે તરાપ મારી અને ગાયનો શિકાર કર્યો અને ખાઈ ગયો। આમ એક પછી એક ચારેય ગાયો સિંહનો શિકારનો ભોગ બની સિંહના શિકારનો ભોગ બની ગઈ।
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ, એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો। તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં।
4: ઘોડો અને સિંહ। ઘણા વર્ષો પહેલાની વાત છે, એક ખેડૂત હતો જેની પાસે એક ઘરડો ઘોડો હતો। ઘોડો વૃદ્ધ થઈ ગયો એટલે ખેડૂતે તેને કહ્યું કે આ ઘર છોડીને જંગલમાં રહેવા જતો રહે। ઘોડો ઘણો નિરાશ થઈ ગયો। તેણે તેના માલિકને કહ્યું, હું તારો વૃદ્ધ નોકર છું, મેં આખી જિંદગી તારી સેવા કરી છે, હંમેશા તને વફાદાર રહ્યો છું, મારી ફરજ બજાવવામાં મેં ક્યારેય કોઈ આળસ નથી દાખવી, જ્યાં સુધી હું શારીરિક રીતે સક્ષમ હતો ત્યાં સુધી મારી પાસે બધું કામ કરાવતા હતા, અને હવે જ્યારે હું ઘરડો અને અશક્ત છું ત્યારે તમે મને ઘર છોડી અને જંગલમાં રહેવા જવા માટે કહો છો, શું આજ મારી આખી જિંદગીની વફાદારીનું ઇનામ છે? પેલા ખેડૂત પાસે કોઈ જવાબ ન હતો। પેલા ખેડૂતે કહ્યું, સારું તો તું મારી સાથે મારા ઘરમાં જ રહે, પણ મારી એક શરત છે, જો તું મને સિંહનું ચામડું લાવી આપે તો હું તને આ ઘરમાં રહેવા દઈશ। હવે પેલો ઘોડો જંગલમાં ગયો અને ત્યાં તેને એક શિયાળ મળ્યું અને શિયાળને તે ઘોડાને જોઈને દયા આવી। તેણે તેને પૂછ્યું કે શું બન્યું છે? પેલા ઘોડાએ બધી વાત શિયાળને કહી। શિયાળ ખૂબ દયાળુ અને મદદ કરે તેવું હતું। તેણે પેલા ઘોડાને કહ્યું, હું તને એક યુક્તિ બતાવું છું, તું જાણે મરી ગયો હોય તેવો ઢોંગ કર અને જમીન પર સૂઈ રહે। ઘોડાએ તેમ કર્યું। હવે પેલું શિયાળ સિંહ પાસે ગયું અને તેને કહ્યું, મહારાજ હું તમારી માટે એક શિકાર લાવ્યો છું, જો તમે કહેતા હોય તો આપણે બંને મળી અને તેને ખાઈએ। સિંહે કહ્યું, સારું ચાલ। શિયાળે સિંહને કહ્યું, જુઓ મહારાજ, પેલો ઘોડો ત્યાં મરેલો પડ્યો છે, હું તમારી પૂંછડી તેના પગ સાથે બાંધી દઈશ અને તમે તેને ખેંચી અને આ ઝાડ નીચે લઈ આવો અને ત્યાર પછી આપણે બંને પેટ ભરી અને ખાઈશું। સિંહ અને શિયાળ બંને ત્યાં ગયા અને શિયાળે તેની પૂછડી

ઘોડાના પગ સાથે બાંધી દીધી. હવે શિયાળે જોરથી ઘોડાને બૂમ પાડી કે ઉઠ અને દોડ. આ સાંભળતાની સાથે જ ઘોડાએ જેટલું જોર ભેગું થાય તેટલું ભેગું કરી અને દોડવાનું શરૂ કર્યું. હવે પેલા સિંહની પૂંછડી ઘોડાના પગ સાથે બાંધેલી હોવાથી સિંહ તેની સાથે ઘસડાવા લાગ્યો અને ઘોડો તો ઝાડી, ખેતર, ખાડા, ટેકરા, પથ્થર કશું જ જોયા વગર દોડવા લાગ્યો અને સિંહને ખૂબ જ ભારે ઈજા થવા લાગી અને તે લોહી લુહાણ થઈ ગયો અને મરી ગયો. પેલો ઘોડો દોડતો દોડતો તેના માલિકના ઘર આગળ આવીને ઊભો રહ્યો. હવે પેલા મરેલા સિંહને જોઈ ખેડૂત ખૂબ ખુશ થઈ ગયો અને પેલા ઘોડાને શાબાશી આપી અને તેની સાથે રહેવાની પરવાનગી પણ આપી.

0: એક મોટું ઝાડ હતું. ઝાડની બખોલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ તે ચણતી એક ડાંગરના ખેતરમાં જઈ ચડી. લીલી મજાની ડાંગર ફોલીને ચોખા ખાવામાં તે તલ્લીન થઈ ગઈ. સાંજ પડી પણ તે પોતાની બખોલમાં ગઈ જ નહીં, રાત્રે પણ અહીં જ રહી. આમ ઘણા દિવસો વીતી ગયા પણ તે ડાંગરના ખેતરમાંથી પોતાની બખોલમાં ગઈ જ નહીં. અહીં ઝાડની બખોલ ઘણા દિવસથી ખાલી હતી એટલે તેમાં એક સસલું આવીને રહેવા લાગ્યું. ડાંગરનું ખેતર કપાઈ ગયું એટલે ચકલી તાજી માજી થઈને પેલા ઝાડ પાસે આવી. ત્યાં તેણે જોયું તો પોતાની બખોલમાં એક સસલું હતું. સસલાને જોઈ ચકલી બોલી ઉઠી, અરે મારી બખોલમાં તું કેમ બેઠું છે? જો અહીં તો મારો માળો બાંધેલો છે, અહીંથી નાસી જા, નહીં તો ઝઘડો થશે. ઝઘડો ભલે થાય, પશુ પંખીઓને તો જે રહે તેનું ઘર ગણાય, એટલે અત્યારે આ મારું ઘર છે. આ ઘર તારું નહીં, મારું છે, ચકલી જોરથી બોલી. બંને વચ્ચે કજિયો વધી પડ્યો. છેવટે તેમણે કોઈ ત્રીજા જણની પાસે ન્યાય કરાવવાનું ઠરાવ્યું અને બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા. જતા જતા માર્ગમાં એક નદી આવી. નદી કાંઠે એક રાની બિલાડો હતો. બિલાડો ચકલી અને સસલાને પોતાની પાસે આવતા જોઈ આંખો મીચી અને એક હાથ ઊંચો કરી પૂર્વ દિશાએ સૂર્ય સામે મોં રાખી ઉપદેશ કરવા લાગ્યો. સાંભળો, આ સંસાર અસાર છે, જીવન નાશવંત છે અને સગા સંબંધીનો મેળો સ્વપ્ન જેવો છે. માટે સંસારની કોઈ વસ્તુ ઉપર મોહ રાખવો નહીં. બધી વસ્તુઓ મારા જેવા સુપાત્રને પોતાના હાથે જ દાનમાં આપી દેવી, હાથે તે સાથે. આ સાંભળી સસલાએ કહ્યું, ચકલી આ કોઈ તપસ્વી લાગે છે. ચકલી બોલી, અરે આ તો મારો સહજ વેરી છે, એની સાથે તો દૂરથી વાત કરવી જોઈએ. સસલો અને ચકલી બંને બોલ્યા, હે ઉપદેશક તપસ્વી, અમારી વચ્ચે એક વિવાદ થયો છે, એનો તમે ઉકેલ લાવી આપો. અન્યાય લાગે તેને ખાઈ જજો. શું કહો છો? હું હિંસા કરું? પાપનો પોટલો બાંધી નર્કમાં જાઉં? હમણાં ઊભા રહો, મને ધ્યાન ધરવા દો. ધ્યાન ધર્યા વિના હું કોઈને મારો નિર્ણય કહેતો નથી. ચકલી અને સસલો ચૂપચાપ રહ્યા. બિલાડાએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું. પછી ધીમેથી આંખો ઉગાડીને કહ્યું, હવે જે હોય તે કહો, હું ધર્મશાસ્ત્ર પ્રમાણે તેનો નિર્ણય સંભળાવીશ. ચકલી અને સસલાએ પોતાની વાત કહેવા માંડી એટલે બિલાડો બોલ્યો, મારે તમારી વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને મને બરાબર સંભળાતું નથી, માટે મારા કાન પાસે આવીને નિર્ભયપણે કહો. હું સંત પુરુષ છું, જે કહીશ તે પક્ષપાત વિના કહીશ, કોઈને અન્યાય નહીં કરું. ભોળા ચકલી અને સસલો બિલાડાના કાન પાસે મોઢા રાખીને વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઢોંગી બિલાડે પગ નીચે ચકલીને દબાવી અને મોઢાથી સસલાને ઝડપથી પકડી લીધું અને બંનેને મારીને ખાઈ ગયો.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર

0: જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: એક સમય એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે. ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાહે છે અને મંદિરમાં પૂજા કરે છે. મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે. તે લોકો મુનિને નમસ્કાર કરે છે. મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે. મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ. જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો, તમને ખજાનો મળશે. જે મળે તે લઈને ઘરે જતા રહેજો. તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે. રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે. તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે. તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રે તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછું ફરે છે.

0: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. પહેલી વાર્તા કેવી લાગી? અરે યાર, સારી જ લાગી હશે. હવે આપણે આજે એક નવી વાર્તા સાંભળીએ. આ જગતની સૌથી વધુ વૈજ્ઞાનિક શોધો થોમસ આલ્વા એડિસનના નામે નોંધાયેલી છે. આપણે એમને માત્ર વીજળીના ગોળાના શોધક તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ આ ઉપરાંત અનેક નાની મોટી શોધોની એમણે આ જગતને ભેટ આપી છે. સંશોધન કાર્ય કરવા માટે એડિસને પોતાની એક વિશાળ પ્રયોગશાળા બનાવી હતી. એકવાર રાત્રિના સમયે કોઈ કારણસર તેમની પ્રયોગશાળામાં આગ લાગી. લોકોએ તાત્કાલિક તેમને જાણ કરી અને એડિસન તુરંત જ ત્યાં પહોંચી ગયા. એ આગ એટલી વિકરાળ હતી કે આખી પ્રયોગશાળા એણે પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગને બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા હતા, પરંતુ આગ કાબૂમાં આવતી જ ન હતી. એડિસન દૂર ઊભા ઊભા પોતાના વર્ષોના સંશોધન કાર્યને ભસ્મીભૂત થતા જોઈ રહ્યા હતા. બધાને ચિંતા હતી કે એડિસન આ આઘાત જીરવી નહીં શકે. એડિસનની પત્ની તેમની બાજુમાં ઊભી રહીને તેમની પીઠ પર હાથ પ્રસારી રહી હતી. પત્નીએ ધ્યાનથી એડિસનના ચહેરાનું નિરીક્ષણ કર્યું. કોઈ જાતની વેદના, દુઃખ કે અફસોસ તેના ચહેરા પર દેખાતો જ નહોતો. એડિસનને આટલા સ્થિર જોઈને તેમની પત્નીને પણ આશ્ચર્ય થયું. પત્નીથી રહેવાયું નહીં એટલે એમણે એડિસનને પૂછી લીધું કે તમારી વર્ષો સુધીની દિવસ રાત કરેલી મહેનત આજે બળીને રાખ થઈ ગઈ, તમને દુઃખ નથી થતું? પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા એડિસન હસવા લાગ્યા અને હસતા હસતા તેમણે જવાબ આપ્યો કે મેં મારા આ સંશોધનની કાર્યની સાથે સાથે અનેક પ્રકારની નાની મોટી ભૂલો પણ કરી હતી. ભગવાન પણ કેટલો દયાળુ છે, આજે એણે મારી બધી જ ભૂલોને પણ બાળી દીધી. હવે મારી ભૂલોની આ દુનિયાને કંઈ જ ખબર નહીં પડે. આ પ્રભુની મારા પરની કૃપા જ છે. બીજી ચિંતા શું કરવાની, કામ તો કાલે ફરીથી શરૂ કરીશું. મિત્રો, એડિસનની આ હકારાત્મક વિચારસરણીને કારણે જ
1: સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના.

શ્રોતા મિત્રો, એક એવો સંબંધ કે જે આપણને જન્મથી નથી મળ્યો અને જન્મ સુધી નિભાવવાનું કોઈ બંધન પણ નથી. કહે છે ને કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જઈશું, કશું જ સાથે લઈને નથી આવ્યા અને કશું જ આપણી સાથે આવવાનું નથી. પરંતુ આ બધી જ બાબતોમાં સંબંધો એક અલગ વાત હોય છે. માતા પિતા ભાઈ બહેન કે પછી પતિ પત્ની અને અન્ય કોઈ પણ સંબંધ એ માણસના જન્મ સાથે જોડાઈ જતો હોય છે. પણ એક એવો સંબંધ છે કે માણસ પોતે અર્જિત કરે છે, પોતે એને કમાય છે અને જિંદગીભર કોઈ પણ નફા ખોટના નુકસાન વગર નિભાવી રાખે છે, અને એ છે દોસ્તીનો સંબંધ. સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 90.4 FM પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: હર ઘર સૂર્યઘર અભી અલવિદા મત કહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર

ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: पता है, लगभग पूरे जर्मनी की जनसंख्या के बराबर तो सिर्फ किसान क्रेडिट कार्ड दे चुकी है भारत सरकार 8 करोड़ किसानों को। तभी तो किसान कहता है कि बीज से बाजार तक देश उनके साथ है।
1: हमारा छोटा किसान बाजार से महंगे ब्याज पर ऋण लेने के लिए मजबूर था। हमने ऐसे करोड़ों छोटे किसानों को भी किसान क्रेडिट कार्ड की सुविधा से जोड़ा।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર .gov.in પર। સૂર્ય

0: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે.
1: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આપણે વાત કરતા હતા ગુજરાતના અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. આગળ આપણે વાત કરીએ અસાઈટ ઠાકર વિશે. અસાઈટ ઠાકર કે જેમણે ભવાઈને દેશ વિદેશમાં આટલું પ્રસિદ્ધ કર્યું છે અને ગુજરાતની ઓળખ બની છે આ ભવાઈ. હવે આપણે વાત કરવાના છીએ સંત પ્રાણનાથ વિશે. પ્રણામી સંપ્રદાયનું આજે તો ગુજરાતમાં બહુ વર્ચસ્વ નથી, પરંતુ એક સમયે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહુ મોટો વર્ગ હતો. બુંદેલખંડના રાજા છત્રસાલથી માંડી ગાંધીજીની માતા પુત્રીબાઈ સુધી અનેક લોકો તેના અનુયાયી હતા. આ પ્રણામી સંપ્રદાયના પ્રણેતા તે સંત પ્રાણનાથ. દિવાન પદું ઠુકરાવીને સંત બનેલા. બધા ધર્મોમાં સારા તત્વોને સ્વીકારીને તેમણે સાંપ્રદાયિક સદભાવનો ઉપદેશ આપ્યો, જેને કારણે તે નિષ્કલંક બુદ્ધ તરીકે ઓળખાયા. પ્રાણનાથનું મૂળ નામ મહારાજ કેશવલાલ ઠક્કર હતું. તેમનો જન્મ 6 સપ્ટેમ્બર 1618 રોજ જામનગરમાં થયેલો. એમના પિતા કેશવલાલ જામનગર રાજ્યના દિવાન હતા. કેશવલાલને અનુક્રમે શ્યામલ, ગોવર્ધન, હરવંશ, મહારાજ અને ઉદ્ધવ એમ 5 પુત્ર હતા. મહારાજના લગ્ન બાળવયે જ બાઈજુરાજ નામની એક કન્યા સાથે થઈ ગયેલા. મહારાજના સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બારજુબાઈ તેમની સાથે જ ગયેલા અને કાર્યમાં સાથ આપેલો. 12 વર્ષની ઉંમરે મહારાજે નિજાનંદ સંપ્રદાયના સ્વામી દેવચંદ્રના પ્રવચનથી પ્રભાવિત થઈ અને નિજ નામ મંત્ર ગ્રહણ કરેલો. ત્યાર પછી તેમના મોટાભાઈ ગોવર્ધનનું અકાળે અવસાન થતાં મહારાજની આ વૈરાગ્યની ભાવના વધારે બળવંત થઈ. મહારાજને ગાંગજી નામના એક ગુરુભાઈ હતા. આ ગાંગજીના ભાઈ ખેતાભાઈ વેપાર માટે બગદાદ ગયેલા, પરંતુ ત્યાં તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવી અને સુલતાને તેમણે કેદ કરેલા. સ્વામી દેવચંદ્રએ ખેતાભાઈને સ્વદેશ પાછા લાવવા માટેનું કામ મહારાજને સોંપ્યું. કેવી રીતે પાર પાડ્યો મહારાજે આ કામ જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલન.

સમય આરબ દેશો સાથે બધો વ્યવહાર જળ માર્ગે થતો. મહેરાજ જામનગરથી સિંધના નગરઠા પર પહોંચ્યા. ત્યાંથી કોગ, મસ્કત, અબ્બાસ બંદર, બસરા થઈને બગદાદ પહોંચ્યા. 40 દિવસની આ યાત્રામાં તેમણે અનેક લોકોને મળવાનું થયું. તેમની સાથે વિચાર વિનિમય કર્યા. 4.5 વર્ષ સુધી મહેરાજ અરબસ્તાનમાં રહ્યા. ઇરાકની સુલતાનને મળીને ખેતાભાઈની સંપત્તિ પાછી મેળવી. સાથે સાથે નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પણ કર્યો. પોતાના પ્રવચનોમાં ઇસ્લામ ધર્મ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લીધા. તેમણે લોકોના મત સ્વીકાર્યા. મહેરાજ સ્વદેશ પાછા ફરતા થોડા જ સમયમાં તેમના પિતાનું અવસાન થયું. પિતા જામનગર ઉપરાંત ધોરણના પણ દિવાન હતા. હવે તેમને ધોરણના દિવાન પદની મહેરાજની નિમણૂક કરવામાં આવી. ધોરણનું દિવાન પદ સંભાળ્યા બાદ થોડા સમયમાં ગુરુ દેવચંદ્રજી બીમાર થયા. મહેરાજને જામનગર બોલાવ્યા અને મહેરાજે ધોરણનું દિવાન પદ છોડી જામનગર આવ્યા. જામનગર આવ્યા બાદ કેવું રહ્યું મહેરાજનું જીવન? જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

0: આગળ શું થયું વૈરાજના જીવનમાં ચાલો જાણીએ. ઈસવીસન 1655માં ગુરુદેવ ચંદ્રનું અવસાન થયું. નિજાનંદ સંપ્રદાયની ગાદીનો ભાર મહારાજ ઉપર આવી પડ્યો. એટલું જ નહીં, જામનગરના રાજાએ તેમણે આગ્રહ કરીને રાજ્યના દિવાનપદની જવાબદારી સોંપી. દિવાનપદ તો તેમણે સ્વીકાર્યું, પરંતુ સંપ્રદાયની ગાદી પર ગુરુપત્ર બિહારીજીને બેસાડી તેમનું માર્ગદર્શન કરતા રહ્યા. ખેતાબાઈની સંપત્તિ પાછી મેળવવામાં મહારાજે મદદ કરેલી, પરંતુ આ સંપત્તિ જ તેમના માટે આપત્તિરૂપ બની. તેમના સગા સંબંધીઓએ આક્ષેપ કર્યો કે આ સંપત્તિમાંથી ઘણી ઘણી મહારાજે પોતાની પાસે રાખી છે. આ પ્રકારનો આક્ષેપ કરવામાં એક ગુરુપુત્ર બિહારી પણ હતો. આ સમયગાળામાં મહારાજે પોતાના ગુરુની વરસી ઉપર એક મેળાનું આયોજન કર્યું અને તેનો હેતુ અનુયાયીઓને એકત્રિત કરી ધર્મ સંદેશ આપવાનો હતો. વિરોધીઓએ આ અંગે દૂર પ્રચાર કર્યો કે રાજ્યના ખર્ચે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા રાજાને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાનના કાચા રાજાએ વાત માની અને મહારાજને દિવાન પદેથી હટાવીને જેલમાં કેદ કર્યા. જેલમાં મહારાજે શ્રી રાસ ગ્રંથની રચના કરી. ત્યારે તેમની સાથે નાનોભાઈ ઉદ્ધવ પણ બંદીવાન હતો. મહારાજ જે બોલતા નાનોભાઈ જેલની દિવાલ પર એ લખી લેતો. ત્યાર પછી કાગળ ઉપર ઉતારીને ગ્રંથ તૈયાર થયો. જોકે પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહારાજની માફી માગી અને તેમને મુક્ત કર્યા. આગળ મહારાજના જીવનમાં કયા વાંકવળાંક આવે છે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: Hate you.

રાજાની સાથે જે વ્યવહાર થયો તેનાથી મહારાજને બહુ દુઃખ થયું. રાજનીતિ પરથી તેમનું મન ઉઠી ગયું. ત્યારબાદ જૂનાગઢ રહેવા આવી ગયા. તારક મંત્રની દીક્ષા લીધી અને ઈસવીસન 1664 થી રાજકાજને તિલાંજલિ આપી દીધી. 1668 માં મહારાજે ફરી આરબ દેશોની યાત્રાએ જવું પડ્યું. વાત એમ હતી કે આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર આક્રમણ કરીને કેટલાક ભારતીયોનું અપહરણ કર્યું. એમાં એક મહારાજની પત્ની પણ હતા. આ લોકોને છોડાવવા માટે મહારાજે આરબ દેશની વાટ પકડી. 3 વર્ષ સુધી ત્યાં પટક્યા પણ પત્નીનો પત્તો ન લાગ્યો અને અન્યને છોડાવી સ્વદેશ પાછા આવ્યા. આરબ દેશોમાં મહારાજની સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થયો. ઇસ્લામનો એકેશ્વરવાદ ગમ્યો પણ એમની સંકુચિતતા એમને ન ગમી. ગુરુદેવચંદ્રનું સપનું હતું કે બધા ધર્મોમાંથી સારા તત્વો લઈ એક એવો ધર્મ સ્થાપવો કે જે બધાને સ્વીકાર્ય હોય. આ હેતુથી મહારાજે ઈસવીસન 1671 માં જામનગરની લાંબી યાત્રા કાઢી પોરબંદર, પાટણ, માંડવી, ભોજનગર અને સિંધના ઠઠ્ઠાનગર સુધી ગયા. ત્યાં તેમણે કબીરપંથી મહાત્મા ચિંતામણી સાથે ધર્મ ચર્ચા કરી. તેમના વિચારોથી પ્રભાવિત થઈ ચિંતામણી તેમના શિષ્ય બન્યા. આગળ મહારાજે શું કર્યું અને શું થયું એમના જીવનમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

પંદરના શેઠ લાલદાસ તેમનો શિષ્ય બન્યા. કઠાના ઘર છોડી સુરત આવી ગયા. સુરતમાં અનુયાયીઓએ તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને તેમને પ્રાણનાથની ઉપાધિ આપી. ત્યારથી લોકો તેમને પ્રાણનાથ તરીકે ઓળખવા લાગ્યા. પ્રાણનાથે હવે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. પ્રાણનાથ આધ્યાત્મિક સ્વાયત્તાની સાથે સાથે રાજનીતિક સ્વતંત્રતા પર પણ પ્રબળ સમર્થક હતા. આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. તેમની કટ્ટરતાની હદ એ વટાવી ચૂક્યા હતા અને તેમને બોધ પાઠ આપવા ગયેલા પ્રાણનાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી તો કેટલાય દિવસ સુધી રહ્યા, પરંતુ ઔરંગઝેબ સાથે મુલાકાત ના થઈ. આખરે પોતાના શિષ્યને કામ સોંપી હરિદ્વાર ભરાયેલા કુંભ મેળામાં તેઓ ચાલ્યા ગયા. ત્યાં નિજાનંદ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી પાછા આવે. પ્રાણનાથે કુરાનના વાસ્તવિક રહસ્યો પર પ્રકાશ પાડતો ગ્રંથ સનંદ ગ્રંથ લખ્યો. એક મુસલમાન શિષ્ય દ્વારા તેમણે આ ગ્રંથ બાદશાહને મોકલાવ્યો, પરંતુ હિન્દીમાં હોવાથી બાદશાહે કોઈ મહત્વ ના આપ્યું. આથી પ્રાણનાથે તે ગ્રંથ કરાચીમાં લખી ફરી મોકલ્યો, પણ તેનોય કોઈ પ્રતિભાવ ન મળ્યો. ત્યારબાદ પ્રાણનાથના શિષ્યોએ મસ્જિદ પાસે સનંદ ગ્રંથ ગાવા લાગ્યો. આથી મુલ્લા તેમને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે તેમને નજર કેદ કર્યા. આ ઘટનાથી પ્રાણનાથ બહુ દુઃખી થયા અને ઔરંગઝેબના સુધરવાની આશા છોડી દીધી. આગળ શું કર્યું પ્રાણનાથે ઔરંગઝેબને સુધારવા માટે, જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ઔરંગઝેબની ધર્માદતા સાથે હિન્દુ રાજાઓને સંગઠિત કરવા પ્રાણનાથે આમેર, સાંગાને, ઉદયપુર અને મંદસૌરાના રાજાઓની મુલાકાત લીધી. ઈસવીસન 1683માં છત્રસાલ બુંદેલાને મળ્યા. બુંદેલખંડની રાજધાની પન્નામાં વિજયદશમીના દિવસે તેમણે શત્રુઓના દમન માટે શક્તિના પ્રતીક સ્વરૂપ તલવાર ભેટ આપી. ત્યાર પછી તેમણે છત્રસાલને 4 ચિત્રો ભેટમાં આપ્યા. તેઓ પોતે સારા ચિત્રકાર હતા. ચિત્રો આપ્યા પછી તેમણે છત્રસાલને કહ્યું, તમારા ઘોડાને જેટલી ધરતી માથે દોડાવશો એટલી ધરતીમાંથી હીરા નીકળશે. તેમની આજ્ઞા મુજબ છત્રસાલ પોતાના પાણી પંથા ઘોડા ઉપર આરૂઢ થયા અને ઘોડાને કુંડાળે નાખ્યો અને 12 ગાઉના પરીખ જેટલું વર્તુળ રચ્યું. ત્યારબાદ છત્રસાલને કામ કરાવ્યું. સાચે જ પન્નાની ખાણમાંથી હીરા નીકળ્યા જે હમણાં સુધી નીકળતા હતા. આ પ્રસંગે પ્રાણનાથે વાણી ઉચ્ચારેલી, તુમ તે પ્રગટ પૈ સોલ દિન દિન જગ પ્રતાપ અતિ હોય, સેવા કાજ સાથ ફલ ધીરા, ઉગલે વસુધા તબ બહુ હીરા. પ્રાણનાથની પ્રેરણાથી છત્રસાલ ઔરંગઝેબ સામે જંગે ચડ્યા. તેમણે ઔરંગઝેબને પરાજય આપી માળવા અને બુંદેલગઢને સ્વતંત્ર કર્યા. પ્રાણનાથ ત્યાર પછી 5 વર્ષ સુધી પન્નામાં રહ્યા. આ દરમિયાન પન્નામાં તેમણે પદ્માવતીપુરીની સ્થાપના કરી. ઈસવીસન 1687માં રામનવમીના દિવસે તેમણે પોતાના અનુયાયીઓ સાથે ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું. શું કર્યું ચિત્રકૂટમાં પ્રાણનાથે? જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સાવજના સુપ્રસિદ્ધ કવિ ભૂખણ પણ પ્રાણનાથના શિષ્ય હતા. ઔરંગઝેબનું હૃદય પરિવર્તન કરાવવા તેમણે મળવા દિલ્હી ગયેલા, પરંતુ બાદશાહે દરબારમાં તેમનું અપમાન કર્યું. ભૂખણે દેહાદંડની સજાની પરવા કર્યા વગર ઔરંગઝેબને ઉભેઉભ સળગી જાય તેવી કવિતા સંભળાવી. ઔરંગઝેબ સામે પ્રાણનાથનો જંગ તેમના કટ્ટરવાદ પૂરતો જ હતો, બાકી તેમનો આદર્શ સર્વધર્મ સંભાવનો હતો. આ તમામ ધર્મના લોકો તેમના અનુયાયી હતા. 19મી સદીમાં મુંબઈ સરકારના ગેઝેટિયરોમાં લખવામાં આવેલું છે કે પ્રણામી સંપ્રદાયમાં કુરાન, ઉપનિષદો, પુરાણો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમન્વય છે. આ સમન્વયવાદી સંપ્રદાયમાં શ્રમજીવી મુસલમાનો ઉપરાંત કાછિયા, ઘાંચી, દરજી, મોદી, વણકર, ખત્રી, ચૂડગર, કળબી અને સુથાર જેવા કારીગરોનો પણ સમાવેશ થાય છે. પ્રાણનાથે પુરાણ અને કુરાન એ બંને એક જ છે એમ સમજી પછાત ગણાતી જ્ઞાતિઓમાં પોતાના સંપ્રદાયને ઊંચું સ્થાન આપ્યું. આ કારણસર કેટલાય બીજમાર્ગી, કબીરપંથી અને પિરાણાપંથીઓને પ્રણામી સંપ્રદાયમાં ભણ્યા. ગુજરાતનો આ સંપ્રદાય સારો એવો આવકાર પામેલો. ગાંધીજીના માતા પુતળીબાઈ એ પ્રણામી સંપ્રદાયના હોવાથી તેમના કારણે જ ગાંધીજી ઉપર સંપ્રદાયની થોડી અસર હતી. અને આ પંથ અંગે તેમણે કહેલું કે આ એક એવો સમાવેશક સંપ્રદાય છે કે જે હિન્દુ અને મુસલમાન બંનેના ઉત્તમ તત્વોને એક કરવા પ્રયત્ન કરે છે. જો કે પ્રાણનાથે ભારતવાસીઓ અને હિન્દુવાસીઓ એક જ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કર્યું. આગળ એમણે શું કહ્યું અને શું લખ્યું જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

આપણે વાત કરતા હતા કે પ્રણામી સંપ્રદાયના સ્થાપક સંત પ્રાણનાથજી. આ સંત પ્રાણનાથજી ભારતવાસી અને હિન્દુ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કરેલું. એમણે કિરણતનમાં લખેલું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભારત કો તામે ઉત્તમ હિન્દુ ધર્મ. પ્રાણનાથે મૂર્તિ પૂજાનો નિષેધ કરેલો. પોતાની હયાતીમાં તેમણે મૂર્તિ પૂજાને ક્યારેય મહત્વ નથી આપ્યું. પોતાની ગાદીની બંને બાજુ એક ટીપાઈ રાખતા તેમાં એક તરફ પુરાણની નકલ તો બીજી તરફ કુરાનની નકલ રહેતી. તારતમ સાગર એ પ્રણામી સંપ્રદાયનો ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથની મંદિરોમાં પૂજા કરે છે. તેમાં પ્રાણનાથે લખેલા અનેક ભાષામાં ભજન છે. તારતમ સાગર ઉપરાંત પ્રાણનાથે કલશ વેદાંત વાણી આખરી કીર્તન વડા સિંગાર છોટા સિંગાર મારમત સાગર નામના ગ્રંથો લખેલા છે. ઇન્દ્રાવતીમાં પણ પ્રાણનાથના ગુજરાતી ભજનો સંગ્રહાયેલા છે. શ્રી કૃષ્ણ લીલા વર્ણવતો રાસ ગ્રંથ પણ તેમણે લખ્યો છે. કલશ ગ્રંથમાં તેમણે પાખંડીઓના મતનું ખંડન કર્યું છે. પ્રાણનાથે અંતિમ દિવસો પન્નામાં વિતાવ્યા. ઈસવીસન 1694માં તેમનું અવસાન થયું. આજે મારી આ વાતને અહીંયા જ પૂર્ણ કરું છું અને આવતા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ સુંદરજી સોદાગર વિશે. કોણ હતા સુંદરજી સોદાગર અને કેવી રીતે તેમણે ગુજરાતની અંદર એક પ્રસિદ્ધ ખ્યાતિ મેળવી, કેવી રીતે તેમણે ગુજરાતને આટલું વિખ્યાત બનાવ્યું, આવતા એપિસોડમાં આપણે એમના વિશે વાત કરીશું. અને વાત કરીશું બીજા એવા ઘણા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે કે જેમણે કદાચ અત્યારની પેઢી ભૂલી ગઈ છે, પરંતુ ગુજરાત એ એમને હંમેશા યાદ કરશે. ગુજરાતના હૃદયમાં એ ધબકતા જ રહેશે. સારજી પ્રિયંકા ઓન રેડિયો 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

હેલો હાય, નમસ્કાર. હું છું આરજે અંજલી અને આજે હું તમારી માટે નિબંધ લઈને આવી છું. હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા. સ્કૂલમાં આપણને અલગ અલગ વિષયો પર લખવાનું આપણા મેડમ શ્રી, આપણા શિક્ષકો આપણને જ્યારે જણાવતા હતા ત્યારે આપણે કેટલા બધા નિબંધો લખતા. એક પથ્થરની આત્મકથા, મારા સ્કૂલમાં મારો અનુભવ, એક યાદગાર પ્રવાસ, અલગ અલગ વૃક્ષની આત્મકથા. વૃક્ષ પર નિબંધ લખવાનું આવે ત્યારે આપણે આપણી જે વિચારસરણી છે એને કેટલી કેળવતા હોઈએ છીએ, અને અલગ અલગ શબ્દો, અલગ અલગ વાતો જોડીને જે નિબંધ લખતા એ આજે પણ યાદ આવે છે. આજે હું જે નિબંધ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું એ નિબંધનું નામ છે ગામ. અને આ નિબંધ મેં લીધું છે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7માંથી ચૂંટેલા નિબંધો, મણિલાલ હ. પટેલ. તો ચાલો શરૂઆત કરીએ. પ્રથમ નિબંધ, ગામ. ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા, કિશોર વયમાં તમારો ને મારો છાક જ જુદો. ગામ તો ખરું, પણ કેટલીય વ્યક્તિઓને જાણે ગજવામાં રાખતા. તારા જેવો તો કેટલાય મારા ગજવામાં રાખું છું એમ કહીને રોલો પાડતા કે રોફ મારતા દેખાય છે. અહમ વિના જાણે કે માણસ જાતને ફાવતું જ નથી. ખેર, આખો સંસાર ગજવામાં ઘાલીને વનની વાટે બધું ખોઈ દઈને તપમાં બેસી જનારા સાધુ સંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામ ગેલા, આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ. આપણું ઘડતર ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેળું જ રહે છે, આપણું અસલનું મલક જ ગામ. 12 ઘરનું હોય કે 1200 ઘરનું, 100 માણસોનું હોય કે 1000 એક વસ્તીવાળું, માઢ મી

વાળું હોય કે હારબદ્ધ ઘરોની વચ્ચે ફળિયાવાળું ગામ હોય, જે હોય તે, પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે, શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે, ડિગ્રીઓ અને પદો ગામમાં પહેરતા જ ખરી પડે ને એની તો મજા હોય છે. ગામમાં પહોંચીને તરત જ આપણે એની માટી જેવા, માટીના મનેક જેવા થઈ જઈએ છીએ. અંદરથી તો તરત જ, ગામમાં તો બધું ચાલે, ચંપલના પહેરો અને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળીએ ફળીએ ફરો, લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણને ગમે છે. ગામમાં શિષ્ટતા છોડીને થોડીવાર માટે ગામડિયા થઈ જવાનું સારું લાગે છે. કવિ જયંત પાઠક કહે છે, હું આવું છું પાછો બહુ દિન પછી ઘેર વનમાં, ઉતારી નાખું છું વસનપુરના સભ્યજનના. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. આપોઆપ આપણા ઉપર લદાયેલી નાગરી શિષ્ટતા હટી જાય છે. હું તો બસમાંથી ગામ પાદરે ઉતરું એના ભેળે જ શહેરીજનની સભ્યતાને બસમાં જ વળાવી દેતું. ગામની ધૂળમાં પગલું મંડાતું ને જીભ તળબોળીમાં માની ખબર અંતર પૂછવા માંડતી. દાદા, કાકા, ભૈરું, ભાઈબંધો.

0: દરાસલ બોલીમાં મળતો ને ત્યારે જ લાગતું કે શહેરમાં કસાક ફંદામાં ફસાઈ ગયેલો તે અહીં ગામમાં આવતા જાણે મુક્ત થયું છું. વચેરાની નથ નીકળી ગઈ છે. હવે પ્રશ્ન થાય છે, ક્યાં છે મારું ગામ? પેલું કિશોર વયનું ગામ? મારી વય એ જ તો મારા ગામની વય હતી. મારે માટે તો હાર બંધ ઘરો વચ્ચે મોકળા ફળિયા અને છૂટા પડતા નેળિયા, નેળિયાની ઊંચી ધુવેર વાડો, વાડોની પાછળ મોટા વાડાઓ, વાડાઓમાં ખળા ને ઘાસના કુંધવા ને નાવણિયા ને બા બહેનોના બેસતા ઉઠવા છાણાની મોડવાળીઓને કઠિયારા, શાક વેલા અને ઢોરના ખાણ પાણી, આંગણે ઢોર કબીલાને ત્રિભેટે કૂવો, નદી જતું નેળીએ ને સીમમાં જતી કેડીઓ, વગડે વગડે લઈ જતા ગાડા ને ધૂળિયા ચીલા, ટેકરીઓના ઢાળને ધોળી કુકરિયાળી કરકરી ધૂળમાં ચાલતા ગાડાના પૈડાના અવાજો, ખેડુઓના હોંકારા અને રખેવાળીના પડકારા, પંખીઓના ઝોલા ઉપર ઝોલા ને કલરવના ઝાડવા, છેક ઉંમરે આવીને ખબર લેતી ઋતુઓ ક્યાં છે હવે? અરે, પુરાઈ ગયું પાતરનું તળાવ ને વંડી તૂટ્યા કૂવાઓ પાસે મોટા પાણી ટાંકીઓ દદડ્યા કરે એનો કાદવ, પાંખો વડને બાંડા લીમડાઓ, સીમને નહેરના પાણી લાગ્યા છે તે ઝાડવાય અતિ પાણીને સુકાઈને પડી ગયા છે. ત્યારે અમને પાણી વિના ઝાડવા ઉછેરવાની પીડા હતી, હવે પાણી જ અમને બાળે છે. પાદરને બસ સ્ટેન્ડો ને નેળિયાને કાળી નાકસી સડકો ભરખી ગયા છે. ગોંદરે નાનકડી બજાર થઈ ગઈ છે ને નવી પેઢી પાન ગુટકા ખાઈને થૂકે છે. વિલાતા જાય છે એમના નૂર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: પ્લીઝ શાદી મત કરો, પ્લીઝ.

ગામડાને વળી જનારો આ કોનો અને કેવો શ્રાપ છે? ભણતર ગામ છોડાવશે એમ જાણતા હોત તો ચેતી ગયા હોત ને. યંત્રો સાથેનો પ્રેમ તો જુઓ, ગાડા ગયા અને આંગણે મોટરો છૂટી છે. બળદ બંધાતા હતા ત્યાં હવે ટ્રેક્ટરનો મુકામ છે. દૂંજણી ભેંસોની ઘાસ મેળી કાઢી નાખીને ત્યાં સ્કૂટર મોટર બાઇક માટેના શેડ્સને ઝાઝરું બાથરૂમના ચણતર થયા છે. ઘંટીઓને વલોણાના કામ હવે મશીનો કરે છે. ગામડા સુધી પહોંચી ગયા છે યંત્રો. હવે તો પ્રગતિ તો સૌને ગમે. મને મારા ગામનો વિકાસ ગમે, પણ આજે કઈ સગવડો આવી છે એની સાથે આવેલા કાળવા દૂષણોનું શું? મહેનત લઈ લેનારા મશીનો વીજળી વાપરે અને ઘરનાને માંદગી સાથેનો આરામ આપે છે. અસલને અને શાંતિને મૂલ્યોને અને પ્રેમાદરને હડસેલીને થતી આ ભૌતિક પ્રગતિ જોઈને રાજી થવાતું નથી. વહેલી પરોઢે હળ બળદ લઈને ભાઈ ખેતરે જતા ને ગીતે ગુંજતી સીમમાં નરવો સૂર્યોદય ફેલાતો. હવે ત્યાં ઘૂંઘવાટા કરતા ટ્રેક્ટરો ખેતરોમાં ઢેફા પાડે અને થ્રેસરો અનાજ મસળે ઉડપે છે, ઉપણે છે. સગવડને સલામ, પણ એને બચાવેલા પરિશ્રમ અને સમયનો સદુપયોગ થતો હોય તો ગંગા નાયા, પણ એથી એદીપણા જ વધ્યા છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

અડકીઓ ગઈને પેલી ભવાધરની ભાવના ઉલેતી ગઈ. માડ ગયા અને લાજ મલાજા ગયા. ફળિયા તૂટ્યા અને મોકળાશ ગઈ. હવે તો ગામડે સોસાયટીઓની સંકળાશ વધી છે. કદી તાળા નહીં વખાતા એ ઘર હવે ક્યાં છે? હવે તો બંગલાનું બાણું બેલ વાગતા ખુલે છે ને તમને અંદર લઈને નવા યુગના રાક્ષસના જેવું જબડું બંધ થઈ જાય છે. મારા નાનકડા ગામમાં તો ઘરે ઘરના સુખ દુઃખ સૌની સાથે રહેતા. કોને ચૂલે શું રંધાયું ને કોને શું દુઃખ થયું, બધાને બધાને શરત રહેતી. હવે ત્યાં બીજાના કામમાં દખલ નહીં કરવાની વાતોવાળી પ્રાઇવસી આવી ગઈ છે. આ પ્રાઇવસી છે કે એકલ પેટી પ્રજાની મુરાદ? રાજકારણે ને ચૂંટણીએ મનને વેચી નાખ્યા છે. દિલને આળસ ને દિલને ઘેલચા ગમવા માંડી છે. વૃત્તિઓ તો ત્યારે હતી પણ આવો વિફરાટ નહોતો, એટલે તો ગામ વધારે ઠરેલ હતા. દુઃખનો તો ત્યાંય પાર નહોતો, પણ બથવાતીને સ્વસ્થ કરનારા સ્વજનથી સવાયા ગ્રામજનો હતા. આજે આજે તો ગણતરીના ઘડિયા અને સ્વાર્થના પલાખા બચ્યા છે. ગોખવાનું એ જ રહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સૂરજના તડકામાં સોના જેવું ને ચાંદની રાતમાં રૂપા સરખું હતું મારું આ ગામ. સોના રૂપાની બંગડીઓ જેવું રણક્યા કરતું ગામ, પણ મહિમા તાના પૂરે નંદવી નાખ્યું એને. ઉફરું

ફળ્યું ને વચલું ફળ્યું, નવા ધરાને દોઢી નીચું ફળ્યું ને લુહાર ફળી, છાપરાને વાસ ઓતરાદી નદી અને દખણમાં ડુંગર, ઉગમણી આથમણી સીમ પૂર થોડા પૂછવા રહે છે કે આવીએ? એ તો આવે ને નીચે ફળીને લેતા ગયા, લુહાર ફળીએ તૂટી, પછી તો ટેકરીઓમાં સરકારી પ્લોટ પડ્યા અને વસાહતો થઈ, ગામ વિખરાઈ ગયું. વધતું ઓછું પામ્યાની લાઈમાં ગામ લોકોના મન ઊંચા થઈ ગયા. જરા ઈર્ષ્યા હતી તે દ્વેષ બની, લોક મૂંગા બન્યા ને ઝેર બોલવા લાગ્યા. પંચાયતને મંડળી, ડેરી અને મંદિર, ફંડફાળા અને ચૂંટણીઓ, મારા ગામ લોક વરવા વર્તન કરવા લાગ્યા. મને થાય છે કે જો આને જ સુધરવું ને પ્રગતિ કહેવાતા હોય તો મને આજે મારા અસલ ચહેરાવાળા પ્રેમાળ ગામ સાથે પછાત રહેવામાં વાંધો નથી. પડાવવાળા નળિયા છાયા ઘર અને મોકળાશવાળા ફળિયા, એ ચોરોને પાદર સીમ અને વહાલા ઝાડવા ચઢવા બોલાવતો, ડુંગરને રમવા બોલાવતી ટેકરીઓ, નાવા નિમંત્રણ દેતી મહિમાતાને રોટલા માટે બરકતી બહેન, બસ મને બીજી કશી વશ જોઈતી નથી. હે આથમવા જતી 20મી સદી, મને આપી શકે તો મારું ગામ, હતું એવું અસલ ગામ પાછું આપતી જા, બીજું હું કાંઈ ન માંગું. ત્યારે તો દરેક ગામને પોતાનો આગવો ચહેરો હતો, ગામને એની ખાસિયત કે વ્યક્તિ વિશેષથી પણ ઘણો વખત ઓળખવામાં આવતું. વ્યક્તિત્વ હતું મારા તમારા ગામને, એનું રૂપ હતું જે હજી આપણા મનમાંથી હટતું નથી. ભીતરમાં વહેતું લોહી એ જ હવા પાણી માટીનું રૂપાંતર છે, જે હવા પાણી માટી ત્યાં બચ્યા નથી, અરે ક્યાંય બચ્યા નથી, ને એટલે જ તો એને સણકતો ઉઠે છે રહી રહીને. એકદમ હળવા ફૂલ ને તદ્દન મુક્ત થઈ જવાતું ગામમાં જાણે હવે કશે જવાનું જ નથી ને કંઈ કરવાનું જ નથી, એવી લિજ્જત રોમ રોમમાં વ્યાપી જતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

અમારી પંચમહાલમાં તો મુવાડા ગામ નામને સૂચવતું પદનો પાર જ ન મળે. વ્યક્તિને સ્થળના સંદર્ભોથી નામ પડ્યા હોય. ગામમાં જેની વસ્તી વધુ હોય એ જ્ઞાતિનું મુવાડું ગણે, જેમ કે બોરિયાનો મુવાડો. જો નાનું ગામ હોય તો પગીની મુવાડી કહેવાય. વેપાર અર્થે વસેલી એક વણનું એક જ ઘર હોય તો એના નામે ગામ ઓળખાય છે. જેમ કે મહેતાના ચાકલિયા વાણિયાવાળાના ગોરાડાને ક્યારેક આગેવાનોના નામ ગામને લાગે, ચાવડીબાઈના મુવાડાને રામ પટેલના મુવાડા. વેરી નદીને કાંઠે એટલે વેરીના મુવાડા દૂર હોય તો ટોચના ગોરાડા એકાધિક નામો સરખા હોય તો ગામને નોખા કરવા વ્યક્તિ નામ કે સ્થળ સંકેત જોડાય. ડુંગરવાળી ઉકેડી, તખ્તાજીના પાલ્લા કે ક્યારેક નાના મોટાના માપથી બોલાય મોટા પાલ્લા, નાની દેના વાડ, મોટી દેના વાડ, તળાવવાળું વાડોદર, સાબરકાંઠામાં પ્રાસવાળા નામો, મેઢાસણ, રણાસણ, સરડોઈ, ટીનટોઈ, દરામળી, તેત્રામળી, પેઢામળી, ચિલોડા, ભીલોડા, લાલોડા, ખીલોડા, ત્રિલોડા, મહેસાણામાંય મળે સેદરાણા, પીપરાણા, મેંદરડા, એમ દેદરડાય મળે. રામપુર, રતનપુર, વીરપુર તો ગુજરાતમાં ને બહાર પણ મળે. સૌરાષ્ટ્રમાં તો વદરપદવાળા નામો ઘણા છે. વેળાવદર, ભાયાવદર, માણાવદર તો ચરોતરમાં વળી સદનો મહિમા છે. કરમસદ, વીરસદ, બોરસદ, વાસદ વૃક્ષને નામે ગામો ઓળખાય છે. પીપળી, વડલા, આંબળી, પાંચમહુડી, કેટલાક ગામોના નામ અંગ્રેજી લાગે ને કેટલાક નામ બોલતા તો મોં ભરાઈ જાય, તો કેટલાક નામ વાંચીને ગામ જોવા જવાનું મન થાય. જેમ કે સુરત પાસેના સરસને સચિન, નામ પ્રમાણે ગુણ વ્યક્તિમાં નથી પણ ગામમાં તો ક્યાંથી હોય. છતાંય કનીજ, કુંજરાવ, કંજરી જેવા ગામ ગમે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ગામ.

જોકે હવે તો નામ બચ્યા છે એટલું જ. સારા ગામડાએ છે, પણ પરિવર્તનથી કોઈ બચતું નથી. પરિવર્તન એ કંઈ દરેક વખતે પ્રગતિ ન પણ હોય. આજે તો ગામડાએ શહેરોના, તાલુકા જેવા ટાઉનોના સપાટને સરખા ચહેરા પહેરી લીધા છે. જૂની વસ્તુઓમાં તો ભૂગોળ બહુ બદલાઈ નહીં હોય તો ઇતિહાસ ખંડિત થયો જ હશે ને. એટલે જ તો ગામ તો હવે મનની મંજુષામાં સાચવવાની વસ જણસ બની ગયું છે. આજે આપણે નિબંધ સાંભળ્યો ગામ, જે મેં લીધો હતો ગુજરાત સાહિત્ય એકાદમી ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7 ચૂંટેલા નિબંધો મણિલાલ હ પટેલ દ્વારા. જે નિબંધોનું એક પુસ્તક છે એમાંથી પ્રથમ નિબંધ હતું ગામ. હવે આ નિબંધ વાંચ્યા પછી તમને પણ તમારું ગામ યાદ આવ્યું હશે. જો તમે કામના અર્થે ગામ છોડીને શહેર ગયા હોય કે નજીકના કોઈ સિટીમાં હોય, તમને તમારું ગામ અવશ્ય યાદ આવે. અને જ્યારે બાળપણમાં જીવેલું કોઈ ગામ હોય ને વર્ષો પછી જ્યારે હમણાં તમે જાઓ 20 વર્ષે 30 વર્ષે, અને ગામની જે રોનક બાળપણમાં હતી એ હવે ના જોવા મળે, તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા હોય, બદલાવ આવી ગયા હોય, ત્યારે તમને બાળપણનું એ ગામ યાદ આવે. અને એ યાદ કરતાં કરતાં તમને વ્યક્તિઓ યાદ આવે, કાકા દાદા બાજુવાળા માસી કે પડોશીઓ કેટલા લોકો યાદ આવે, બાળપણના મિત્રો યાદ આવે, એ લોકો હમણાં ક્યાં હશે એ વાતો યાદ આવે. એટલે ગામનું નામ પડતાં જ તમને તમારું બાળપણ જો યાદ આવી જાય ને, માતાનું ઘર, પિતાનું ઘર, નાના નાનીનું, દાદા દાદીનું ઘર જો સાંભળી આવે, તો ખરેખર આ જે આજની વાત છે એ મારી સફળ કહેવાય. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો મને જરૂરથી કહેશો, અને તમારા રિવ્યૂઝ અમને 9592966888 પર અવશ્ય વોટ્સઅપ કરશો, અથવા અમને રેડિયો પર મેલ કરી શકો છો

રેડિયો પાલનપુર એટ ધ રેટ gmail.com પર. હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ બીજો નિબંધ લઈને આવીશ કે બીજી કોઈ વાર્તા લઈને આવીશ, પરંતુ તમે જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર.

થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
2: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से.
1: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: 赛个。
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસે ફરીથી આપણા પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, સાંભળીએ આ રાજસ્થાની ગીત.

દોસ્તો, રાજસ્થાનની વાત થાય તો એના કલ્ચર, એના સંગીતની વાત પડે, આખા દિવસની તનતોડ મહેનત અને ગરમી પછી જે ઠંડી રડિયાળી રાત આવે ને, એટલે રાજસ્થાનના એ ઘરોના આંગણામાં, શેરીને મહોલ્લામાં અને ગામડાના ચૌટા ઉપર એ સુંદર મજાના લોકવાદ્યો સાથેનું સંગીત સંભળાય. અને આ સંગીતનો પ્રેમ જ આખા દિવસની ગરમીને એ રાતની ઠંડકમાં કે હૂંફમાં પરિણમે છે. દોસ્તો, એટલે જ તો રાજસ્થાન પર લખાયેલી કેટલીક પંક્તિઓ આપણને રાજસ્થાન સુધી દોરી જાય છે. આ જાઓ થે અબ તો બારિશ ભી આ ગઈ, આ જાઓ થે અબ તો બારિશ ભી આ ગઈ, યાદા થારી ખુશ્બુ બનકર છા ગઈ, ખુશી ભી ચમક ચહેરે પર ચમકી, થારે આને કી ખનક આખન મેં ખનકી.

અને જ્યારે આ મહેનતકશ પ્રજા વરસાદના એધાણ સાથે કે તહેવારોની ઉજવણી માટે પોતાના વતન પાછા ફરે છે, ત્યારની આ પંક્તિઓ એ બીંદણીની આંખોમાં રહેલી પ્રેમની તરસને દર્શાવે છે. દોસ્તો, આવી જ તરસ સાથે સર્જાયેલા રાજસ્થાની લોકગીતોને માણવા માટે સાંભળતા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો 91.4 FM ની સાથે રેડિયો પાલનપુર પર.

દોસ્તો, રાજસ્થાની કલ્ચરમાં પ્રજા, રાજા અને પ્રાણીઓ સુધી આખું વાતાવરણ એ સંસ્કૃતિમાં ઝાકઝમળ થતું હોય છે. ગરમીની અંદર એ સુનહેરી રેત, એ સોનાની વરખ લાગે તો રાતની દઢિયાળી શીતળતા, ઠંડક એ સંગીત અને પ્રેમની પરિભાષાને વ્યાખ્યા કરે છે. એટલે જ તો રાજા હોય કે રંક, સંગીત અને કલ્ચરમાં પૂરેપૂરું સાંગો પાંગ નીતરતું રાજસ્થાન અને રાજસ્થાની કલ્ચર એ આપણા સીમાડાઓ પર પણ ગુંજી ઉઠે છે. કહે છે ને, જૈસે ચમકે જુગનું બિન રોશની, જૈસે ચમકે જુગનું બિન રોશની કે વૈસે ચમકે ઝુમર, જૈસે ચમકે જુગનું બિન રોશની કે વૈસે ચમકે ઝુમર, જૈસે નાચે ગાય મોર આંગન મે વૈસે રાની ઘૂમે ઘૂમર. અને આ ઘૂમરના સંગીત સાથે આપણે અલવિદા કહીશું. પણ આ કાર્યક્રમ તમને કેવો લાગે? રાજસ્થાની મિત્રો કે જે પાલનપુરના વિસ્તારમાં રેડિયો સાંભળી રહ્યા છે, તેઓએ પણ પોતાના પ્રતિભાવ આપવાના છે. અને આપણે સૌ પાલનપુરીઓએ તો ચોક્કસથી આપણા રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર કે પછી વોટ્સએપ નંબર પર વોટ્સએપ કરો 9512996688 પર અને તમારા પ્રતિભાવ આપો. આપણે આ શ્રેણીમાં, આ કાર્યક્રમમાં આવી જ રીતે રાજસ્થાની અને પંજાબી કલ્ચરની રંગત માણતા રહીશું. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો.

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. આજે દીકરીથી દાદીમાની સફલ્ય ગાથામાં મળીએ જુડો ચેમ્પિયન ધ્વનિ પટેલને. હેલો ધ્વનિ.
2: હાય મેમ,
1: કેમ છે? ધ્વનિ, તું તો જુડો માસ્ટર છે, શું વાત છે. ધ્વનિ, અત્યારે અભ્યાસમાં શું ચાલી રહ્યું છે?
2: અત્યારે અભ્યાસમાં 12th આર્ટસ.
1: અને કઈ સ્કૂલમાં છે?
2: ધાનતા વિદ્યાનિકેતન હાઈ સ્કૂલ.
1: અચ્છા, બરાબર. ધ્વનિ, આ જુડોમાં ઇન્ટરેસ્ટ ક્યારથી થયો તને?
2: એટલે હું 6th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે સ્વસ્તિક હાઈ સ્કૂલમાં સંગીતાબેન ઠાકોર કરીને એક મેમ આવેલા, તો ફર્સ્ટ મેં કરાટેમાં હતી, તો મેમે મને કીધું કે જુડોમાં આવું છે, તો પછી પહેલાં મેં ના પાડી, પછી થોડો ઇન્ટરેસ્ટ જાગ્યો, પછી ત્યારથી મેં 6th સ્ટાન્ડર્ડથી જુડો સ્ટાર્ટ કર્યું.
1: અને અત્યારે જુડોમાં બહુ જ મોટું એચિવ કરી દીધો છે.
2: હા,
1: સરસ. અત્યારે ધ્વનિના પપ્પા મારી સાથે છે, તો હેલો રાજેશભાઈ, આપને હું પૂછીશ કે ધ્વનિના કયા કયા અચીવ છે અને કયા કયા મેડલ્સ ને ગોલ્ડ મેડલ્સ મળ્યા છે?
3: મારી દીકરી ધ્વનિએ લગભગ ધોરણ 7માંથી ગોલ્ડ મેડલ લાવવાનું ચાલુ કરી દીધું હતું જુડો ક્ષેત્રમાં. તેણીએ રાજ્ય લેવલે 17 મેડલ મેળવ્યા છે, એમાંથી 15 ગોલ્ડ મેડલ છે, 1 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. એટલું જ નહીં પણ રાષ્ટ્રકક્ષાએ એને 12 વખત પાર્ટિસિપેટ કર્યું છે જુડોમાં, એટલે કે રાજ્યનું પ્રતિનિધિત્વ દેશમાં કર્યું છે. અને એમાં પણ 1 વખત ગોલ્ડ મેડલ, 1 વખત સિલ્વર મેડલ અને 3 વખત બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સાથે સાથે એક વાત કહેતો ખૂબ જ આનંદ થાય છે કે એ જ્યારે ધોરણ 8માં ભણતી હતી ત્યારે આંધ્રમાં ફેડરેશનનો 1 બ્રોન્ઝ મેડલ મેળવેલો નેશનલ કક્ષાએ, એ આપણા ગુજરાતમાં લગભગ 20 વર્ષ બાદ મળ્યો હતો. એ રેકોર્ડ એને તોડી નાખ્યો હતો, 20 વર્ષનો રેકોર્ડ, એ અમારા માટે ખૂબ આનંદની વાત છે.
1: તો ધ્વનિએ તો બહુ જ તમને ગૌરવ અપાવ્યો છે, તો એક દીકરી તમારી ધ્વનિ છે એના બાબતે અત્યારની જે દીકરીઓ છે એમના પિતા અને એમના મમ્મીને તમે શું મેસેજ આપશો, એમના પેરેન્ટ્સને, કે દીકરીને જે પણ ફિલ્ડમાં રસ હોય એ ફિલ્ડમાં તમારે મોકલવી જોઈએ?
3: આમ હું પણ એક શિક્ષક છું અને ગણિત વિજ્ઞાન વિષય સાથે જોડાયેલો છું, એટલે મારી દીકરી કદાચ આજના માહોલમાં મેડિકલમાં મોકલવી હોત તો જઈ શકત, પણ મેં જોયું કે એનો ઇન્ટરેસ્ટ જે હતો એ 100% એનો ઇન્ટરેસ્ટ હતો જુડોમાં, અને મારે કંઈક આગળ વધવું છે, એટલે પછી મેં એને એ બાબતમાં રોકી નહીં. હું દાણધા હાઈસ્કૂલમાં શિક્ષક છું, તો હવે મેં મારી દીકરીને પણ ત્યાં આર્ટ્સ જ રખાઈ દીધું અને એને ફૂલ જેટલી મહેનત જુડોમાં કરવાની હતી એમાં એને સપોર્ટ કર્યો. અને હું જોઉં છું સવારે વહેલા ઉઠીને કશું જ કહેવું નથી પડતું, સવારે પ્રેક્ટિસ, સાંજે પ્રેક્ટિસ, જીમ કરવાનું. અરે, એને નેટ્સ ના મળે, મેટ્સ ના મળે તો માટીમાં પણ એ પ્રેક્ટિસ કરી લે છે, એનો દિવસ ચૂકતી નથી, એટલે એનો મને ગર્વ છે અને એ આ જ રીતે એનું કામ કરતી રહે છે.
1: ધ્વનિ, આ જુડો ગેમ્સને જ્યારે તમારે રાજ્ય કક્ષાએ કે આગળ રમવાનું જવાનું થતું હોય છે ત્યારે એક સામ સામેની કોઈ કોમ્પિટિશન હોય ત્યારે એક સેમિનાર કઈ રીતે આમ જાગે છે કે ના, આજે મારે જીતવું જ છે, અને એ કઈ રીતે તને?
2: એટલે પહેલાં તો પ્રેક્ટિસ તો કરેલી જ હોય અમે લોકોએ, પછી ગેમ સ્ટાર્ટ થાય ત્યારે પહેલાં તો ના ઓળખતા બધાને, પછી હમણાંથી ઓળખા કે આ પ્લેયર જ છે સામે, આ જ છે. પછી બહુ બધા પ્લેયર્સ હોય, બહુ બધાની ફાઇટ્સ જોઈએ, પછી અમારી ફાઇટ્સ હવે હારે જીતે, પછી એવું થાય કે ના, આપણે બી આગળ તો જવાનું છે તો આપણે બી જીતવાનું છે, તો બસ એ રીતે જ કે
1: મેડલ આવી જાય છે. ગેમ્સ રમતા હોય કે જીતવું જ છે.
2: હા,

0: અચ્છા, ધ્વનિત, અને જુડોની સિવાય બીજા શેમાં શોખ છે? અધર એક્ટિવિટીઝમાં ભણવાનું તો ખરો જ, પણ આમ
1: અધર એક્ટિવિટીઝમાં તો સ્પોર્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ,
0: સ્પોર્ટ્સમાં
1: અને
0: છે.
1: જીમિંગ બહુ ગમે, જીમ, બીજું તો ફરવું ગમે, બીજું કંઈ
0: સરસ.
1: નહીં.

0: અત્યારે જુનો ધ્વનિની મમ્મી પણ મારી સાથે છે, તો તમને પણ ધ્વનિ બાબતે બહુ જ ગૌરવ થતું હશે. તો ધ્વનિ બાળપણથી જ આ સ્પોર્ટ્સ ગેમમાં જોડાયેલી છે, તો શું કહેવા માંગો છો?
1: 5મા ધોરણથી મેં એને કરાટેના ક્લાસમાં મૂકી દીધી. પહેલાં કરાટેમાં એને ઇન્ટરેસ્ટ હતો, પછી ધીમે ધીમે એને મેં એમ કોચે કીધું કે મને તને જુડો વધારે ફાવશે, તો જુડોમાં ઇન્ટરેસ્ટ પડ્યો. ત્યાંથી બસ જુડોમાં રાત દિવસ એક કરીને બસ મહેનત જ કરી છે.
0: અને તમારું બેકિંગ સપોર્ટ એને સખત મળી રહ્યો છે, તો ક્યાંય જવા આવવામાં પણ?
1: જવા આવવામાં પહેલાં શરૂ શરૂમાં તો બહુ નાની હતી એ જેની, એટલે લગભગ હું સાથે જ હતી. ચેન્નઈ વચ્ચે ચેન્નઈ જવાનું હતું, તો એક વીક હું ક્યારે બી સાથે ગઈ, ક્યારેક જરૂર પડે તો સાથે જવાનું, નહીં તો પછી બીજી રીતે સપોર્ટ કરતી હોય.
0: રાજેશભાઈ, આપની દીકરી જુડો ચેમ્પિયન તો બની અને આપનું નામ રોશન કર્યું, તો સમાજને એક એવો મેસેજ આપો કે જેનાથી દીકરીની અંદર રહેલી શક્તિઓને પેરેન્ટ્સ ઓળખે અને આગળ પણ એમને જે પણ જરૂરિયાત હોય પૂરી કરે, અને દીકરી તરીકે જે પણ એમને જરૂરી હોય બધું જ યોગદાન પિતાશ્રી માતાશ્રી આપી શકે, તો આપ સમાજને શું કહેશો?
2: મારે સમાજને એ જ કહેવાનું થાય છે કે દીકરીઓને ભણાવવાની સાથે સાથે એની કોઈ એક્ટિવિટીઝમાં એને રસ હોય, લાઈક મારી બેબીને જુડોમાં રસ છે, તો એને એ કરવા દેવું જોઈએ. ઘણા માતા પિતા બેબી છે એમ કરીને બહાર મોકલતા નથી હોતા. તમે એની સેફટી રાખો એ વસ્તુ ચોક્કસ છે, પણ એને બહાર ખીલવા દો. ઘણી બધી છોકરીઓમાં એટલું બધું ટેલેન્ટ જોરદાર હોય છે કે ગામનું નહીં દેશનું આખું નામ રોશન કરી શકે એટલી એમનામાં ક્ષમતા હોય છે, પણ આપણે એમને રોકી રાખતા હોઈએ છીએ જે યોગ્ય નથી. એટલે બેટીઓને બહેનોને તમે ભણાવવા દો, આગળ વધવા દો, સ્પોર્ટ્સમાં બીજી કોઈ પણ અભિરુચિમાં એમને રસ હોય તો એમને તમે આગળ વધવા દો, એમને સપોર્ટ કરો, એમને રોકી ના રાખો. રોકશો તો એમનો વિકાસ રૂંધાઈ જશે. અને અત્યારે તો બધું બેન હોય કે ભાઈ હોય સમોડું થઈ ગયું છે, તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
0: ધ્વનિ, તું તારા મમ્મી પપ્પા માટે શું કહીશ કે એમણે તને જે પણ સપોર્ટ કર્યો છે અને આગળ પણ કરતા રહેશે, તો આજે રેડિયોની સામે તારે એમને મેસેજ આપવાનો છે?
3: એટલે 6th સ્ટાન્ડર્ડથી મેં ચાલુ કરેલું, ત્યારે બહુ નાની હતી, તો પહેલાં તો એક નાના સુંડિયા ગામમાં જવાનું થયું, તો બંનેને ડર લાગ્યો કે નાની છે તો મોકલીશ કઈ રીતે. પછી મેડલ પડ્યો, પછી આગળ વધવાનું થયું, પછી એકદમ દિલ્હી આટલા બધા આઉટ ઓફ સ્ટેટ જ થયું, ડિસ્ટ્રિક્ટ તો નહીં, સ્ટેટમાં બહારના સ્ટેટમાં જવાનું થયું. તો પહેલાં તો મારી જોડે કોચ હતા 2 વર્ષ સુધી, પછી કોચ બી જતા હતા, તો બધે મારે જાતે જવાનું આ જવાનું, તો ડર તો બંનેને લાગતો કે કઈ રીતે મોકલીશ ને આ. તો પછી ટીમ હતી જોડે, તો મૂકતા મને, પછી બીજા બધા સ્ટેટમાં બી જવાનું થયું, તો બી એમને ડર નહોતો કે છોકરી હશે કે ખબર છે કે મારું છે, તો કે જશે બહાર કરી દેશે એની રીતે. તો પછી બંનેનો સપોર્ટ તો ફૂલ છે મને, કારણ કે અમારો જે સમાજ છે એમાં થોડું એવું હોય કે છોકરી છે મેં બહાર જઉં ને તો બી બધા બહુ વાતો કરે, પણ એ બધાને ઇગ્નોર કરીને મારા મમ્મી પપ્પાએ મને આટલા સુધી જવા દીધી.
0: તો આ હતા ધ્વનિ પટેલ, જેમણે ખૂબ જ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે અને જુડોમાં બહુ જ મોટું નામ મેળવ્યું છે. તો ધ્વનિ, થેન્ક યુ સો મચ.

0: આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું એક એવી દીકરી સાથે કે જેણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના શ્લોકો કંઠસ્થ કર્યા અને એના માટે એનું નામ નોંધાયું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં, એવી તેજસ્વી દીકરી દીતિ વિપુલભાઈ ત્રિવેદી સાથે. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા

આપનો દોસ્ત અને આપ સૌનો હોસ્ટ રેડિયો પાલનપુર પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના આ એકમાત્ર સમુદાયિક રેડિયો સ્ટેશન પર હું લઈને આવું છું હકારાત્મક વાતો, અભિગમ જે આગળ વધીને આપણા જીવનમાં આવતી નાની કે મોટી મુશ્કેલીઓ સામે ટકી રહેવાનું જોમ પૂરું પાડે છે. અને આ વાતોને, આવી કથાઓને, આવા પુસ્તકોને અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી ભાષામાં લઈ આવવાનો પ્રયાસ અમારી ટીમનો હોય છે. હમણાં દર અઠવાડિયે આવા જ ગુજરાતી સાહિત્યના ઉત્તમ નમૂના સ્વરૂપ પુસ્તક એટલે કે સૌમ્ય તેજસ્વીની અને જેના લેખક છે આપણા જ ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેઓએ પોતાના સોમનાથ યુનિવર્સિટીના ઓએસડી દરમિયાનના કાર્યકાળ વખતે જે પણ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોની લોકકથાઓ, કિવદંતીઓ, પૌરાણિક જેના પુરાવા મળે છે તેવા સ્થળો, આ બધી જ વાતોને લોકભોગ્ય ભાષા સ્વરૂપમાં, શબ્દોમાં, વાર્તાના કથાનક સ્વરૂપમાં આપણા સૌ માટે આ પુસ્તકમાં મૂકી છે. અને તે વાર્તાઓને, તે વાતોને, તે પ્રસંગોને, તે સ્થળ પાછળની નાની પણ ઉત્કૃષ્ટ અને આપણા પૌરાણિક સાતત્ય ધરાવતી વાતોને લઈને હું મારા અવાજમાં આવું છું. આજે પણ આપણે આ પુસ્તકના પ્રકરણ 10ની વાત કરવાના છીએ, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ હું ફરી પાછો આવીશ. ક્યાંય જતા નહીં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

वेलकम बैक 90.4 मेगाहर्ट्ज पर रेडियो पालनपुर पर हूँ छू आरजे एआर अने आप सौने वात करवानो छू सौम्य तेजस्विनी पुस्तक जेना लेखक छे डॉक्टर गिरीश भाई ठाकर अने तेना प्रकरण 10 नी वार्ता नी आंतरराष्ट्रीय व्यापार नु केंद्र एटले कि वेरावळ। इतिहास वेताओ कहे छे एक समय हतो जयरे सोमनाथ प्रवास क्षेत्र पूरु अपार समृद्धि थी सबर हतो। हजारों वर्ष पूर्वे थी परम वैभवनो सागर अहीं हिलोड़ा लेतो हतो। अहींनो समुद्र रत्नाकर तरीके इतला माटे विख्यात हतो कि जगत आखा माथी विविध प्रकारना रत्नों लई वहाणो अहीं लांगरता व्यापार करता अने अहींथी खासी मोटी कमाणी करीने परत जता। वेरावळनું मूळ नाम वेलाकुल એટલે જ બંદર। અરબસ્તાનથી ચીન સુધી રોમ બેબિલોન વગેરે દેશ પરદેશના સમૃદ્ધ સાગર ખેડુ વેપારીઓ પોતાનો માલ લઈ અહીંની સમૃદ્ધિમાં વધારો કરતા રહેતા। અનેક ઇતિહાસકારો અને ઇસ્લામિક તવારીખકારો તો આ બાબતને નોંધે છે જ, પણ અહીં થયેલા પુરાતત્વીય સંશોધનો પણ સાક્ષી પૂરે છે। સાથે જ ભારતના કશ્મીરથી કન્યાકુમારી સુધીના બધા જ પ્રદેશોના રંગતી રાય સુધીના અનેક યાત્રાળુઓ અહીં આવી ભગવાન સોમેશ્વરના ચરણોમાં પોતાનું યત્કિંચિત સમર્પિત કરીને ધન્યતા અનુભવતા। દેશ વિદેશના આ વેપારીઓ અને ભારતભરના યાત્રાળુઓના મુખે આ પ્રદેશની આધ્યાત્મિક સમૃદ્ધિની સાથે ભૌતિક સમૃદ્ધિનો પણ પ્રચાર પ્રસાર થતો રહેતો, જેનું પરિણામ ધન લોલુપ વિધર્મીઓના આક્રમણ તરીકે પ્રવાસે ભોગવવાનું આવ્યું। આ દેશ દેશાંતરના વ્યાપારિક આવાગમનની તથા વૈભવ સંપન્નતાની કથા જરા જુદી રીતે આપણે ત્યાંના કેટલાક ગ્રંથોમાં પ્રબંધોમાં જોવા મળે છે, જેમાં જૈન આચાર્ય મેરુતુંગનો પ્રબંધ ચિંતામણિ પ્રાપ્ત થતા અનેક વર્ણનોમાં ન જઈએ, પણ અહીં વહાણો વેપાર અર્થે આવતા અને એને જરા જુદી રીતે સમર્થન આપતી કથાને આપણે માણીશું। પરંતુ વિરામ બાદ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો।

વેલકમ બેક 90.4 મેગાહર્ટઝ પર. ગુજરાતનો એક સમર્થ રાજવંશ એટલે ચાવડા વંશ, ચાપોતકટ વંશ, તેના પ્રથમ શાસક વનરાજ ચાવડાનું આધિપત્ય પ્રભાસ પાટણમાં હતું. તેણે પોતાના પટ્ટાભિષેક એટલે કે આ મહોત્સવ સોમનાથમાં સંભવતઃ કરાવેલો અને પછી અણહિલપુર પાટણની સ્થાપના કરી. ચાવડાઓ ત્યારથી ઉત્તમ શાસકો તરીકે પણ પ્રસિદ્ધ થયા. આ વનરાજનો પુત્ર યોગરાજ અને તેના ત્રણ પુત્રોમાં એક ક્ષેમરાજ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, તેના પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વાર્તાને. આ ક્ષેમરાજે એક વાર આવીને યોગરાજને

સોમેશ્વરના સમુદ્રમાં વિદેશી વહાણો આવ્યા છે, તેમાં અઢળક સંપત્તિ છે, આપણે એને લૂંટી લઈએ અને આપણા રાજ્યની સમૃદ્ધિમાં વધારો કરીએ. આમ પણ એવું કહેવાય છે કે વનરાજ પોતે પણ આરંભમાં શાસન સ્થાપવા પૂર્વે બહારવટું ખેડતો અને તેના પૂર્વજો પણ લૂંટફાટ કરતા. પણ યોગરાજ તો ઉત્તમ રાજા હતો, રાજધર્મનો જાણકાર. પહેલાં જે થયું તે થયું, હવે આ શાસનને અપવાદ ન હોય. આથી રાજા યોગરાજે કુંવર ક્ષેમરાજની બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આ લૂંટ ન કરવા આદેશ કર્યો. પણ યુવાન કુંવરોને વહાણોની અમાપ સંપત્તિ એમને આકડે મધ જેવી દેખાઈ. રાજાજી તો હવે વૃદ્ધ થઈ ગયા છે, તેથી ના કહે પણ સંપત્તિ તો જોશે એટલે સંતોષ પામશે એમ નિશ્ચય કરીને પોતાના લશ્કરી બળથી આ વહાણોની સંપત્તિ લૂંટી લીધી, જેમાં 1000 તેજીલા ઘોડાઓ, 150 મદમસ્ત હાથીઓ અને તે ઉપરાંત કરોડોની ધન સંપત્તિ હતી. બધું જ લૂંટી લઈને રાજા સમક્ષ પ્રસ્તુત કર્યું. યોગરાજ અંદરથી તો ગુસ્સાથી સળગી રહ્યા હતા. ક્ષેમરાજે પૂછી નાખ્યું, હવે કહો પિતાજી, આ કામ સારું કર્યું કે નઠારું? રાજા મૌન, પણ ક્ષેમરાજને તો પોતાનું કાર્ય સારું લાગ્યું હતું ને. તે રાજા પાસે બોલાવવું પણ હતું, તેથી આગ્રહપૂર્વક જવાબ માંગ્યો ત્યારે તેઓ એટલું જ બોલ્યા, કુંવર, જો સારું કર્યું એમ કહું તો બીજાની વસ્તુ લૂંટવાનું પાપ લાગે, અને નઠારું કર્યું તેમ કહું તો તમારા જેવા બીજી બધી રીતે ઉત્તમ કુમારને ખેદ થાય, તેથી મૌન જ સારું. અને પછી શું થયું તે વાત માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પ્રેમરાજને જવાબ આપતા યોગરાજે આ કટુ વેણ કહ્યા. એટલે યોગરાજનું મૌન તૂટ્યું અને અંદર ભરાયેલો ભારેલો અગ્નિ બહાર આવવા લાગ્યો. કુંવર, હવે સાંભળવું જ છે તો એ પણ સાંભળી લો કે મેં પહેલા પણ તમને આ લૂંટ કરવાના કાર્યથી શા માટે અટકાવ્યા હતા. સ્તબ્ધ ક્ષેમરાજ સાંભળી રહ્યો હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, અને હું વાત કરી રહ્યો છું પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર વેરાવળ તેની વાર્તાને. હા મહારાજ, અમારે પણ જાણવું છે. આ મોટી સંપત્તિ સહજમાં હાંસલ થઈ શકે તે આપ જાણતા હતા, છતાં વિપરીત આદેશ કેમ કર્યો? કુમાર, એ વિપરીત આજ્ઞા ન હતી, એ જ સાચા રાજધર્મનો આદેશ હતો. અને ઉમેર્યું, તમે જાણો છો કુંવર, આપણા ગુપ્તચરો દેશ દેશમાં ફરે છે ને શું વાત લાવે છે? શું? એ વાત ન ગમે તેવી છે. અનેક મહાન રાજ્યોમાં વાત ચાલે છે કે પાટણમાં તો ચોરોનું રાજ્ય છે, ત્યાં લૂંટારુઓ શાસન કરે છે, ને ગદગદ કંઠે કુમારને તે કહેવા લાગ્યા. કુમાર, આપણા આ કલંક સાથે શાસન ન કરી શકીએ. મારે આપણા પૂર્વજોનું આ કલંક સંપૂર્ણપણે ધોઈ નાખવું છે ને એક ઉત્તમ શાસનનો મજબૂત પાયો નાખવો છે. જનકલ્યાણના કાર્યો કરવા છે તો જ બીજા રાજાઓની હારમાં આપણે પણ રાજા કહેવાઈએ. મારા શાસનમાં કોઈ દિનહીન અધર્મી વ્યભિચારી ન હોય એની કાળજી લેવી છે. ચારે દિશાઓમાં યશની પતાકા લહેરાવી છે. પણ હા, તમે તો બધું જ ધોઈ નાખ્યું, આ અપયશનો ભાર લઈને શાસન ચાલશે? ક્ષેમરાજ, તમે પણ રાજકુંવર છો, આજ નહીં તો કાલે તમે પોતે શાસક બનશો, ત્યારે ક્ષુલ્લુક લક્ષ્મીને માટે તમારા રાજધર્મને બદલાવશો? પશ્ચાતાપનો અગ્નિ ક્ષેમરાજને પણ દઝાડવા લાગ્યો. તેથી જ તે બોલી ઉઠ્યો, ક્ષમા પિતાજી, મોટી ભૂલ.

ગઈ, પણ હવે હવે શું? યોગરાજ બોલ્યા, હવે શું? હવે કંઈ નહીં સિવાય કે પશ્ચાતાપ. ને અવાજ બદલાયો, પણ થોભો, તમને એમ છે ને યોગરાજ ગરડો થઈ ગયો છે? તો એ પણ જોઈ લઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યોગરાજની વાત સાંભળીને ક્ષેમરાજ એક ક્ષોભમાં હતા અને કહે છે, ના પિતાજી, અમે સમજી ગયા છીએ. રાજા યોગરાજે એક સેવકને આજ્ઞા કરી, આયુધ શાળામાંથી મારું ધનુષ્ય લઈ આવો ને થોડી જ વારમાં ધનુષ્ય આવી ગયું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. આ પુસ્તકના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. તે પુસ્તકના પ્રકરણ 10 અને જેનું નામ છે વેરાવળ, તેની વાર્તા આપણે માણી રહ્યા છીએ. યોગરાજ કહે છે, તો મારા યુવા કુમારો, મારા કુળના કલંકને વિસ્તરનાર પરાક્રમીઓ, લો આ ધનુષ્ય, જેનામાં બળ હોય તે ચડાવો એની પણછને. પણ કોઈ કુમાર એ બળ બતાવી શક્યો નહીં ને યોગરાજે ક્ષણ માત્રમાં એ ધનુષ્યની પણછ ચડાવી દીધી ને કહ્યું, સમજ્યા પરાક્રમીઓ, કયા બળ ઉપર ભાવી રાજા તરીકે તમને સન્માનું એ કહેશો? મહારાજ, તો અમને દંડ આપો, શિક્ષા કરો, શાંત થાવ, બધા જ કુમાર કહી ઉઠે છે. ને પછી આંખોમાં ક્રોધની લાલીમાં, મો પર કલંકની કાલીમાં અને એ બંનેની ઉપર રાજધર્મના પાલનની તેજસ્વીતા પથરાઈ ગઈ. સાંભળો, નીતિશાસ્ત્ર એમ કહે છે કે રાજાઓના આદેશનું ઉલ્લંઘન થાય, સેવકની રોજી બંધ થાય અને સ્ત્રીઓની એટલે કે પતિથી અલગ પથારી થાય તે શસ્ત્ર સિવાયનો તેનો વધ કહેવાય. નીતિશાસ્ત્રના આ વચન અનુસાર તો તમે મારા વધને વિના શસ્ત્રે જ કરી દીધો છે, તમને શી શિક્ષા હોય? પુત્રોએ અને પ્રજાએ પણ ઘણા વાર્યા છતાં દ્રઢ નિશ્ચય યોગરાજ 120 વર્ષની વયે ચિતા પ્રવેશ કરીને મૃત્યુને વર્યા. અહીં યોગરાજના દેહાવસાનની કે ઉત્તમ શાસક બનવાની પુત્રોને આપેલી પ્રેરણાની વાત તો છે જ, પણ તે સમયે ઈસુના 9મા શતકમાં દૂર દૂર દેશાવર્તી વાહણોમાં માલ સોમનાથમાં ઠલવાતો અને એ માલ કેટલો વિપુલ માત્રામાં હશે અને પ્રવાસની સંપત્તિમાં કેટલો ઉમેરો દિન પ્રતિદિન થતો હશે તે દર્શાવવાનો આ વાર્તામાં લેખકે પ્રયાસ કર્યો છે. અને આવી તો બીજી ઘણી વાર્તાઓ આ પુસ્તકની આપણે માણવાની છે, જે જાણીતી પણ આપણા માટે અજાણી છે. તો મારી સાથે જોડાયેલા રહો, વિરામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

कांड का वेरो माफ नाम छे प्रकरण 11 નો અને હું છું આરજી એઆર રેડિયો પાલનપુર પર આપ સૌને સંભળાવી રહ્યો છું સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર ઈસવીસન 1026 ની જાન્યુઆરી એક પ્રચંડ વાવાઝોડું નામે મહમદ ગજની ભગવાન સોમની ધરતીને કમરોડી ગયું ભારતના હિન્દુ સમાજનું શ્રદ્ધા કેન્દ્ર સોમનાથ વિશ્વ આખામાંથી આવતા વહાણોમાંથી ઠલવાતી સમૃદ્ધિનું ધામ સોમનાથ સૂર્ય શક્તિ અગ્નિ વિષ્ણુ અરહત બુદ્ધ પાશુપત બધી જ આધ્યાત્મિક વિચારધારાઓથી પ્રફુલ્લિત સોમનાથ ધર્મ અર્થ કામ મોક્ષ બધા જ અર્થોથી માનવ માત્રના જીવનને સાર્થક બનાવતું સોમનાથ ધર્માંધ જનુની તલવાર બળે નષ્ટ ભ્રષ્ટ અને ધ્વસ્ત થઈ ગયું સૃષ્ટિ સ્થિતિ વિનાશના દેવનું સ્થાનક જ વિનાશના વિભિષિકમાં પરખાઈ ગયું કહેવાય છે કે ઓછામાં ઓછા 50,000 નિષ્પ્રાણ શરીરો માટે ગંદા પગ મૂકીને મહંમદ શિવલિંગે પહોંચ્યો સર્વસ્વ લૂંટાઈ ગયું અપાર સમૃદ્ધિ અપરિમેય સંસ્કૃતિ સંસ્કારો શીલવંતીઓના શીલ અને બ્રહ્મદેવતાઓના પાવન કાર્યો બધું જ નાશ પામ્યું વિનાશ જ વિનાશ બચ્યું તો માત્ર ખંડેર નગર ધ્વસ્ત દેવાલય અને માનવ માત્રના ચિત્તમાં કેવળ દૈત્ય પરંતુ આ તો ચિરંતન ચેતનાનું કેન્દ્ર દિવ્ય ઉર્જાઓનો અદ્ભુત ખજાનો અહીં સતત વિદ્યમાન નવો અવતાર સોમનાથના શિવ મંદિરે ફરી ધારણ કરી લીધો પોતાની જ રાખમાંથી ફરી સજીવન થાય એવા દેવહુમા પક્ષીની જેમ આળસ કંકેરીને જાગૃત થતા પવિત્ર શૂરમાની જેમ સોમનાથ પુનઃ જાગૃત થઈ ગયું ફરી ઉપાસના આરાધના શરૂ થઈ અને સોમેશ્વર યાત્રાઓ અને મેળાઓ આરંભાયા ફરી દેશ વિદેશના વેપારીઓના આગમન શરૂ થયા અને ફરી પોતાનું સર્વસ્વ દેવના ચરણોમાં સમર્પિત કરવાની એષણા ધરાવતા યાત્રિકોનો પ્રવાહ હિરણ કપિલા અને સરસ્વતીની જેમ ભગવાન શિવશંકરની દિશામાં આગળ વધી રહ્યો મહાવિનાશને હજુ એકાદ સદી માંડ વીતી શું વિરામ બાદ મસ્ત રહો વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક દિવસની વાત છે, અણહિલપુર પાટણથી સોમનાથ પાટણના માર્ગ ઉપર એક મોટો રસાલો હાથી ઘોડા પાલખી સાથે આગળ વધી રહ્યો છે. મંગળવાદ્યો વાગી રહ્યા છે, ઠેર ઠેર વિસામો લે છે અને ત્યાં ભક્તિ વચનને દાનનો પ્રવાહ વહેવા માંડે છે. વરઘોડો પહોંચે તે પહેલાં તેના સમાચાર ગામે ગામ પહોંચી જાય છે ને ગામે ગામ તોરણો બંધાય છે, સામૈયા થાય છે. દૂર દૂરથી પાટણપતિનો કુકકુટ ધ્વજ ફરકતો દેખાઈ રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. અને આપણે વાત કરી રહ્યા છીએ 11મું પ્રકરણ મુંડકા વેરો માફ નિવારતાની. બર્બરક જિષ્ણુ અવંતી વિજેતા ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહના માતાજી મલ્લદેવી એટલે કે મીનળદેવી જાતે સોમેશ્વરના દર્શન પૂજન અર્ચન કરવા પધારી રહ્યા છે. પછી તો ઉલ્લાસ ને ઉત્સાહ હોય જ ને, પણ અરે અચાનક રસાલો થંભી ગયો. મહારાણીએ જોયું કે કેટલાક કાપડી બાવાઓ અકિંચન સાધુ જેવા યાત્રિકો સામેથી આવી રહ્યા છે. એક બે એમ કરતા કરતા અનેક મહારાણી દાસીને મોકલીને એવા યાત્રિકોને પાસે બોલાવે છે. ખાધા પીધા વિના માત્ર શિવ શંકરને ભજતા જતા એ યાત્રિકો પાસે કોઈ સામાન પણ નથી. રસ્તામાં કોઈએ આપ્યું તો ભોજન થયું, નહીં તો ઉપવાસ. દાસીએ બોલાવી આણેલા યાત્રીઓને મહારાણીએ પૂછ્યું, કેમ કઈ બાજુથી પધારો છો, ક્યાં ગયા હતા? મહારાણીજી, અમે ભગવાન સોમનાથની યાત્રાએ ગયા હતા. તો કર્યા પ્રભુના દર્શન? કેવો સોહાય છે મારો ભોળોનાથ. રાણીબા, કેવા ભગવાન ને કેવા દર્શન, અમે તો અધવચથી પાછા ફર્યા, જેવી એની મરજી. અરે એમ તો કેમ બને, મારા ઈષ્ટદેવના દર્શન કરવા જાવ ને માર્ગમાંથી પાછા

આવું તો કેમ બને? જવા દો ને રાણીબા, ભોળાનાથ ઈચ્છશે તો ફરી ક્યારેક દર્શન કરીશું. એમ નહીં, તમે કંઈક છુપાવો છો, કહો તો ખરા, દર્શન કેમ થયા નહીં? રાણીબા, રહેવા દો, અમે ગરીબ. અને આ અધૂરા વાક્યની વાતને માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વાત્યો, અમે ગરીબ, ન બને. મારા પુત્રના શાસનમાં યાત્રાળુઓ પાછા ફરે, યાત્રા અધૂરી રહે, ન બને. મને કહો, શું કોઈ અવરોધ છે? કોઈ દુષ્ટો માર્ગમાં લૂંટી લે છે? કોઈ વિધર્મી અનાચાર કરે છે? છે શું? એવું કંઈ જ નથી મહારાણીજી, પણ આપને કહેતા જીભ ઉપડતી નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને, જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર. તો જાઓ અભય વચન, તમને કંઈ નહીં થાય, પણ કહો તો ખરા, તમારી યાત્રા અધૂરી કેમ રહી? તો સાંભળો રાણીબા, પણ અમારા પર ક્રોધ ન કરતા. તમે કહો તો ખરા, મને અકળામણ થાય છે. માતાજી, અહીંથી થોડા અંતરે બાહુલોદ ગામ આવે છે, બધા જ સાધુઓ કહે છે. જવાબ મળે છે મીનળ દેવીનો? હા, મને ખબર છે ને. તે પછી સોમનાથ ઢોકડું? હા, એ બાહુલોદ પાસે. એમ કહેતા તો અટકી જાય છે સાધુઓના પ્રતિનિધિ. હા હા, કહો ને, બાહુલોદ પાસે શું છે? મીનળ દેવી અધિરાયથી પૂછે છે. બાહુલોદ પાસે રાજ્યના પંચકુલ કર ઉઘરાવનાર અધિકારીનું થાણું છે, ને પંચકુલ યાત્રાળુઓ પાસેથી યાત્રાવેરો વસૂલ કરે છે. ઓ, એમ વાત છે? ઉદ્ગાર સાથે રાણીબા બોલે છે. પ્રતિનિધિ કહે છે, હા માડી, અમે ગરીબ ગુરબા આ મુડકા વેરાના નાણાં લાવીએ ક્યાંથી? અરે હા, તમારી પાસે તો પહેરવાના પૂરતા કપડાં પણ નથી, રાણી પ્રત્યુત્તર વાળે છે. ને રાણીબા ગુસ્સો ન કરતા, પણ આપણા પાટણના શાસનમાં જ આ થાય છે તેવું પેલા સાધુઓના પ્રતિનિધિ કહે છે. મહારાણી મીનલ દેવી હતપ્રદ, અને એમને ગુસ્સો તો ન આવ્યો, પણ રડવાનું આવી ગયું. ભોળાનાથના દર્શન જવા માટે વેરો? મારો ભસ્માંગ રાગ દંતી તોડાય? અને પછી એ રાણીએ જે વાત કરી, એમના પુત્રને રજૂઆત કરી, ત્યારે શું થયું વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. જ્યારે યાત્રાળુઓ રાણીબાને, મીનળ દેવી રાજમાતાને વાત કરે છે કે યાત્રાળુઓનો વેરો લેવાય છે પાટણના શાસનમાં સોમનાથમાં, ત્યારે તેઓ ગુસ્સે થવાના બદલે રડમસ થઈ જાય છે, ગ્લાની અનુભવે છે અને કહે છે, ન બને, ન જ બને. ને મહારાણીને એ લાગણીના આવેશમાં પોતાનો પૂર્વજન્મ યાદ આવી ગયો. એક આવી જ અકિંચન નારી પોતે જ તો શંભુની યાત્રાએ જઈ રહી હતી, અને સોમેશ્વરના શરણે જવા માર્ગમાં કરવેરો ઉઘરાવનાર આવી ચડ્યા, અને દર્શન તો ન જ થયા, પણ પોતે અન્ન જળનો ત્યાગ કર્યો, અને એ મૃત્યુંજયે મોકલેલા મૃત્યુને શરણ થઈ ગઈ. પણ ત્યારે અજ્ઞાત માનસમાં પ્રતિજ્ઞા કીધી હતી કે આ વેરો હું બંધ કરાવીશ જ, અને આ પ્રતિજ્ઞા દેવીને સાધુઓએ જ્યારે પોતાના આ અધ વચ્ચે પાછા ફરવાના પ્રવાસની વાત સાથે વેરાની વાત કહી, ત્યારે એ માનસ પટ પર ફરીથી તાજો થયો. હવે શું થશે? વાર્તા આમ તો જાણીતી પણ લાગે છે, પણ આ આખા ઘટનાક્રમમાં જે વેરાવળ અને સોમનાથની વાત છે, એનું હાર્દ છે, મીનળ દેવીનો હુકમ, પોતાનો પુનર્જન્મ, પુત્રને કરવાની વાત એ રજૂઆત નહીં પરંતુ સચોટદાર હુકમ છે, તે વાત સમજવા જેવી છે. આ બધી જ વાતોનું અનુસંધાન માણીશું આવતા એપિસોડમાં, એટલે કે આવતા અઠવાડિયે. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. મસ્ત રહો, વ્યસ્ત રહો, ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.